नमस्कार, सुप्रभात। FM 96.7 MHz पर विविध भारतीयनी विज्ञापन प्रसारण સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે। આજે તારીખ 21 મે 2026, ગુરુવાર, એટલે કે વૈશાખ દિનાંક 31, શક સંવત 1948। અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં અત્યારે સવારના 5:58 થઈ રહી છે। અમારી આજની પ્રથમ સભાનો પ્રારંભ કરીએ મંગળ ધ્વનિ સાથે।

આકાશવાણીનું 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે અને હવે પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમનો આરંભ કરીએ નિરંજન પંડ્યાના સ્વરમાં જેઠીરામની આ રચના સાથે.

0: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે પ્રસ્તુત છે લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે પ્રાપ્તિ, જેના વક્તા છે ડૉક્ટર ચંદ્રકાંત શેઠ.
1: પ્રાપ્તિ શબ્દના મૂળમાં છે સંસ્કૃત પ્રવત્તા આપ ધાતુ. પ્રાપ્તિ એટલે પ્રકૃષ્ટ મેળવવું. જીવનમાં કંઈક એવું પ્રાપ્ત કરવું જે ઉત્તમ હોય, અનોખું હોય અને આપણને તેમ અન્ય સૌને ઉપયોગી થાય એવું હોય. આપણા જીવનમાં સતત બે પ્રકારની ક્રિયાઓ ચાલ્યા કરતી હોય છે, મેળવવાની ને છોડવાની. કેટલુંક આવે છે તો કેટલુંક જાય છે. માણસને જીવવા માટે, ટકવા માટે સતત કશુંક મેળવતા રહેવું પડે છે. ચોખ્ખા અનાજ પાણી, ચોખ્ખી હવા, ચોખ્ખા વસ્ત્ર, આવું કેટલું એ મેળવવા માટે એને રોજે રોજ મથામણ કરવી પડે છે. કંઈક મળતું રહે એ માટે આપણા જીવનની ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરતી હોય છે. આપણે શું મેળવવું એ નક્કી કરવા, મેળવવા જેવું શું છે એ પણ જાણવું સમજવું જરૂરી છે. કઈ વસ્તુ ક્યારે કેટલી ને કેવી રીતે મેળવવી એનું ગણિત સ્વસ્થ ચિત્તે ગણવાનું રહે છે. આપણે ગોળ ને ખોળ એની વચ્ચે વિવેક કરવાનો રહે છે. આપણે સોનું મેળવવાની દોડમાં હોઈએ તો તે સમજાય, પરંતુ કથિર માટે તો ન જ દોડીએ ને. આપણે રેતીમાં ખેતી કરવાનું ટાળીએ. આપણે મૈત્રેયની જેમ એવું મેળવવા મથીએ કે જેથી આપણને આપણા અમૃત સ્વરૂપનો અનુભવ થઈ શકે. આપણા સાચા વિકાસ માટે શું જરૂરી છે એ આપણે બરોબર સમ્યક બુદ્ધિથી વિચારી લેવાનું રહે છે. કઈ વસ્તુ પહેલી મેળવવી અને કઈ પછી તેનો ક્રમ પણ ગોઠવવાનો રહે છે. આપણે કોઈ પણ વસ્તુ મેળવવાનું આયોજન કરતાં આપણી શક્તિ મર્યાદાનો, આપણી ગતિવિધિનો, આપણા દેશકાળનો પણ પૂરતો ખ્યાલ કરી લેવાનો રહે છે. કશું આડેધડ મેળવાય નહીં. બિનજરૂરી વસ્તુઓ મેળવી તેમનો ખડકલો કર્યા કરવાથી છેવટે તો આપણો જ ભાર ને આપણો જ તનાવ વધતા હોય છે. આપણે એવું કશું ન મેળવીએ જે આપણામાં વિકારનું વિષ ફેલાવે, આપણને બાંધે, આપણને વિક્ષુબ્ધ કરે કે ભ્રષ્ટ કરે. આપણે હંમેશા આપણા સમર્થક કવિ કબીરજીનો દુહો યાદ કરવો જોઈએ. સહજ મિલાસો દૂધ બરાબર, માગ લિયાસો પાણી, ખીંચ લિયાસો રક્ત બરાબર, કહત કબીરા વાણી. આપણે જે મેળવીએ એ આપણા હકનું હોય અને ન્યાય પુરસ્સરનું હોય. કોઈને હેરાન કરીને કે દૂબવીને મેળવેલું ન હોય. અનિતિથી જે મેળવાય તે ભલે તત્કાલ રૂડું લાગે, પણ કાળે કરીને તે આપણને હાનિ પહોંચાડીને જ રહે છે. ઉત્તમ વસ્તુ મેળવવી હોય તો આપણે આપણો અધિકાર કેળવવો જોઈએ. આપણે આપણી સુપાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. આપણે જે કંઈ મેળવીએ તે અપરિગ્રહ અને અસ્તેય જેવા વ્રતોને જાળવીને જ મેળવીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા સરળ રીપુઓના પ્રેર્યા આપણે કશું એ મેળવવા ન દોડીએ. આપણે પ્રામાણિક મહેનતથી જે વસ્તુ મેળવવી હોય તેનું યોગ્ય મૂલ્ય ચૂકવીને જ મેળવીએ. આપણે એવી વસ્તુ મેળવીએ જે આપણને અને સૌને લાભદાયી થાય. આપણને જે કંઈ સારું મળ્યું હોય તે ખૂને બેસીને ખાઈ જવાનું આપણે ન રાખીએ. એકલપેટા થવું, કૃપણ થવું, સ્વાર્થપરાયણ થવું તે આપણા આત્મવિકાસ અને પૂર્ણ વિકાસમાં

0: બાધારૂપ બને છે. આપણને જે કંઈ સારું ને સુંદર લાગે તે આપણે વેચીને ભોગવીએ, તેન ત્યક્તેન ભુંજીથા. એટલે જે વસ્તુ મેળવીએ છીએ તે વેચીને લેવાથી તેનું આસ્વાદ મૂલ્ય અનેક ગણું વધી જાય છે. આપણું આયુષ્ય મર્યાદિત છે. રાત થોડીને વેશ જાજા જેવો આપણા હાલ હોય છે. મેળવવા જેવું તો અપાર છે, પણ એ બધું આપણે આ નાની સી જિંદગીમાં કંઈ મેળવી શકવાના નથી. તેથી જ જે મેળવવાનું છે તેમાં સમજણ અને વિવેક વાપરીએ તે અત્યંત જરૂરી છે. આપણને જે રૂચે પચે, જે સદે, તે જ મેળવવાનું રાખીએ. એવું મેળવીએ કે જે આપણને આસુરી બળો સામે ટકવાની, એમને પરાસ્ત કરવાની તાકાત આપે. આપણે તો દૈવી સંપત્તિથી આપણી મિરાત વધારીએ અને એમ કરતાં આપણામાં અને સૌનામાં રહેલા પરમતત્વના વરેણ્ય ભર્ગના દર્શન પામીએ.
1: આપ સાંભળી રહ્યા હતા લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય હતો પ્રાપ્તિ, તેમજ વક્તા હતા ડૉક્ટર ચંદ્રકાંત શેઠ. બરાબર 6:35 જોડાઈએ મુંબઈ કેન્દ્રથી શ્રી રામચરિત માનસ ગાન માટે.
2: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: મારો એક પાડોશી છે જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરું, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હર ઘર સૂર્ય ઘર. આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ.

જિહાદો દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ સાંભળીશું ટૂંક સમયમાં. બરાબર 7:10 એ સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી. ગુજરાત અને રશિયાના અસ્ટ્રાખાન વચ્ચે વ્યાપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમતિ સધાઈ. વિધાનસભાની અંદાજ, જાહેર હિસાબ સહિતની ચાર અલગ અલગ સમિતિઓની જાહેરાત. સ્વવસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. સમાચાર વિગતવાર. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી છે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે આ યોજના હેઠળ ગામડાઓમાં સામાજિક અને જાહેર પ્રસંગો એક છત હેઠળ થઈ શકે તે પ્રકારની 500 લોકોની ક્ષમતા ધરાવતી અટલવાડી બનાવવામાં આવશે. અટલવાડીમાં આરક્ષેડ સહિતનો મોટો ઓપન હોલ, રસોડું, મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલય અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યમાં 2000થી વધુ વસ્તી ધરાવતા ગામોને આ યોજનાનો લાભ મળશે. આ સાથે જ કુદરતી આપત્તિ, વાવાઝોડું, અતિવૃષ્ટિ સમયે શેડનો ઉપયોગ શેલ્ટર હોમ તરીકે પણ કરી શકાશે. આપત્તિ સમયે આ ભૌતિક માળખું ગ્રામજનો માટે સુરક્ષિત શેલ્ટર હોમ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. આ નવી અટલવાડી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 60 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રશિયાના અસ્ટ્રાખાનના રાજ્યપાલ ઇગોર બાબુશ્કી સાથે ગાંધીનગરથી વર્ચ્યુઅલ બેઠક યોજીને બંને પ્રદેશો વચ્ચેની ભાગીદારીને વધુ સુદૃઢ કરવા અંગે ચર્ચા વિમર્શ કર્યા. આ બેઠકમાં બંને પ્રદેશો વ્યાપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમત થયા હતા. આ સાથે જ અસ્ટ્રાખાન પ્રદેશની યુનિવર્સિટીઓ સાથે ગુજરાતની કૃષિ યુનિવર્સિટી, એનર્જી યુનિવર્સિટી અને મેડિકલ યુનિવર્સિટી સાથે કરાર કરવા અંગેની બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ ગઈકાલે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. 2026 આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિરોધમાં પ્રતિભાવો પણ સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. ગુજરાત વિધાનસભાની 4 વિવિધ સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા દ્વારા નાણાકીય સમિતિની જાહેરાત કરવામાં આવી છે. બિનહરીફ જાહેર થયેલી 4 કમિટીમાં અંદાજ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર સીજે ચાવડા, જાહેર હિસાબ સમિતિમાં પંકજ દેસાઈ, જાહેર સાહસોની સમિતિના અધ્યક્ષ તરીકે રમણલાલ વોરા અને પંચાયતી રાજ સમિતિના ચેરમેન પદે ઉદય કાનગડની વરણી કરવામાં આવી છે.
1: અંદાજ સમિતિની અંદર જે માન્ય સભ્યશ્રીઓ ચૂંટાયા છે તેમાંથી ડોક્ટર સીજે ચાવડા, જેમને અંદાજ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે, તે જ રીતે જાહેર હિસાબ સમિતિ જેની અંદર મને શ્રી પંકજભાઈ દેસાઈ તેમને સમિતિના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવે છે. જાહેર સાહસો માટેની સમિતિ તેની અંદર માન્ય શ્રી રમણલાલ વોરા તેમને સમિતિના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવે છે. અને પંચાયતી રાજ સમિતિ જેના ચેરમેન તરીકે શ્રી ઉદયભાઈ કાનગડ તેમને સમિતિના પ્રમુખ તરીકેનું તેમને નિમણૂક કરવામાં આવે છે.
0: રાજ્યભરમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ છે, જે અંતર્ગત પંચમહાલની ગોધરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત.
2: ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિ

0: અને ઉપપ્રમુખ પદે ઈશાંત સોનીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ભાજપના મેન્ડેટ અનુસાર યોજાયેલી ચૂંટણીમાં ડોક્ટર આનંદકુમાર ઘડિયાળી કારોબારી ચેરમેન, સંજયકુમાર રાણા શાસક પક્ષના નેતા અને લાલાભાઈ ભીલ દંડક તરીકે પસંદ થયા છે. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 44માંથી 28 બેઠકો જીતી બહુમતી મેળવી હતી. વિરોધ પક્ષે કોઈ ઉમેદવારી ન નોંધાવતા પ્રમુખ પદની વરણી બિનહરીફ રહી હતી. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abdને ફોલો કરશો. સરકાર દ્વારા સ્વવસ્તી ગણતરી અભિયાનનો ડિજિટલ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગણતરીનો તબક્કો 31 મે સુધી ચાલવાનો છે, જે અંતર્ગત વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને વસ્તી ગણતરી અંતર્ગત સ્વગણતરી પૂર્ણ કરી છે. કલેક્ટરે વલસાડ જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહિતમાં સ્વગણતરી પ્રક્રિયામાં જોડાવા અપીલ પણ કરવામાં આવી છે.
2: તમે જાણતા હશો કે હવે સેન્સસની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને તમે પોતે તમારા મોબાઈલ ફોન થકી સેલ્ફ ઇન્યુમરેશન પણ કરી શકો છો. census.gov.in થકી તમે પોતે જઈને અને તમે પોતાની નોંધણી કરી શકો છો. તો મારી સૌને વિનંતી છે કે આપણે આ જે એક ઝુંબેશ ચાલી રહી છે અત્યારે, આમે સૌને ભાગીદાર બનીને અને સેન્સસની જે પ્રક્રિયા ચાલી રહી છે આમાં ખૂબ આગળ વધીને આમાં પાર્ટિસિપેટ કરીએ અને પોતે.
1: આ સાથે ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને ઓનલાઈન સ્વગણતરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લઈ ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો સબમિટ કરીને આ અભિયાનમાં ભાગ લીધો હતો. તો ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પણ ઓનલાઈન માધ્યમથી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ખેડા જિલ્લાના તમામ નાગરિકોને સાંસદે સત્વરે સ્વગણતરીની પ્રક્રિયામાં ભાગ લઈ પોતાની વિગતો ભરવા પણ અપીલ કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં જનગણના 2027ના પ્રથમ તબક્કાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 19 મેના રોજ સ્વગણતરી અને હાઉસ લિસ્ટિંગ ઓપરેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની લેખિત પરીક્ષા 21 જૂનના રવિવારે યોજાવાની હતી, પણ હવે મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય માટે અધિકારીઓએ જણાવ્યું કે 21 જૂનના રોજ નીટ પરીક્ષા પણ યોજાવાની હોવાથી પોલીસ વિભાગની લેખિત પરીક્ષા અન્ય તારીખે લેવામાં આવશે. પરીક્ષાની નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે બસમાં મુસાફરી કરી હતી. પેટ્રોલ ડીઝલની અછત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રીએ બસમાં મુસાફરી કરી સંતરામપુરથી ગાંધીનગર સુધી પહોંચવા બસ સ્ટેન્ડમાં બસ પકડી મુસાફરી કરી હતી.
3: અમારા વડીલો, માતા બહેનો, યુવાનોને મારો પણ સંદેશ છે કે આજે જાહેર ફંક્શનો થાય છે ત્યારે આપણે બધા જ વ્યક્તિગત ગાડીઓ લઈને જઈએ છીએ. તો આપણે પુલિંગ કરીને બધા કુટુંબના સભ્યો અથવા ગામના યુવાનો સાથે મળીને એક ગાડીમાં 5-6 બધા ભેગા થઈને જાય અને ડીઝલ અને પેટ્રોલની બચત આપણે બધા સાથે મળીને કરીએ. એમાં ડીઝલ પેટ્રોલની બચત થશે, રાષ્ટ્રના હિત મળશે અને સાથે સાથે આપણા પોતાના ગજવા પર પણ ભાર ઓછો પડશે. અને બધાને મારી વિનંતી છે કે આપણે જાહેર પરિવહનનો આપણે ઉપયોગ કરીએ.
1: આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4થા સ્થાન પર નજર રાખી રહી છે. આ દરમિયાન ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી હતી. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવ્યા. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી કાર્બિન બોશ સૌથી વધુ 32 રન બનાવ્યા. 148 રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 19મી ઓવરમાં જીત મેળવી છે. કોલકાતા તરફથી મનીષ પાંડે સૌથી વધુ 45, જ્યારે રોમેન પોવેલે 40 રન બનાવ્યા. મનીષ પાંડેને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીમાં 1-2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 26 મે સુધી વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેવાની છે.
4: 26 મે તક ઇસમે મોસમ આમતર પર શુષ્ક રહેને કા પૂર્વાનુમાન હૈ ઓર જો અધિકતમ તાપમાન હૈ અગલે 7 દિન તક કોઈ તાપમાન મે બડા બદલાવ નહીં રહેગા ઓર જો તાપમાન મે પરિવર્તન હોગા વો 1-2 ડિગ્રી કે અંદર મે હી હોગા લેકિન થોડા ફોલિંગ ટ્રેન્ડ રહેગા ગ્રેજ્યુઅલ ફોલ રહેને કા સંભાવના રહેગા લેકિન વો NLC મે 1-2 ડિગ્રી કા સેન્ટીગ્રેડ કા અંદર હી ઓર જો કુછ એક સ્થાનો મે જો અધિકતમ તાપમાન હૈ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ કા આસપાસ રહેને કા ભી સંભાવના રહેગા.

0: અગલે.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી. ગુજરાત અને રશિયાના અસ્ટ્રાખાન વચ્ચે વ્યાપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમતી સધાઈ. વિધાનસભાની અંદાજ જાહેર હિસાબ સમિતિની 4 અલગ અલગ સમિતિઓની જાહેરાત કરવામાં આવી. સ્વવસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. જોડાઈએ મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ભૂલે બિસરે ગીતના શેષ ભાગમાં.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલી સહિતના 5 દેશોની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા. કેન્દ્રીય શિક્ષણમંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા મેટા, ગૂગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલતા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ. સાયપ્રસના રાષ્ટ્રપતિ 4 દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા અને આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના તેમના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કા ઇટાલીની મુલાકાત પૂર્ણ કરી નવી દિલ્હી પરત ફર્યા છે. ગઈકાલે ભારત અને ઇટાલીએ તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાની જાહેરાત કરી હતી. બંને દેશોએ કૃષિ, મહત્વપૂર્ણ ખનીજો, આયુર્વેદ, વિજ્ઞાન અને ટેકનોલોજી, દરિયાઈ પરિવહન અને બંદરોના ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા તેમજ ભારતીય નર્સોને ઇટાલીમાં મુસાફરીને સરળ બનાવવા સહિત અનેક ક્ષેત્રોમાં હસ્તાક્ષર કર્યા હતા. સાંભળીએ પ્રધાનમંત્રીની આ મુલાકાતને આવરી લેતો અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કી સફલ યાત્રા ભારત કે અંતરરાષ્ટ્રીય સંબંધો ઓર સાંસ્કૃતિક સહયોગ કો મજબૂત કરને કે ઉનકે નિરંતર પ્રયાસો કા મહત્વપૂર્ણ હિસ્સા રહી હૈ. ઉન્હોને ઇટલી કે રાષ્ટ્રપતિ સર્જિયો માતારેલ્લા સે મુલાકાત કી, ઇટલી કી પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની કે સાથ પ્રતિનિધિ મંડળ સ્તરીય વાર્તા કી, જિસમે ભારત ઇટલી સહયોગ કો ઓર બઢાને પર વિશેષ ધ્યાન દિયા ગયા. ઉન્હોને ખાદ્ય એવં કૃષિ સંગઠન કા દૌરા કિયા, જહાં ભારત કી બહુપક્ષવાદ ઓર વૈશ્વિક ખાદ્ય સુરક્ષા કે પ્રતિ પ્રતિબદ્ધ को रेखांकित किया गया और उन्हें प्रतिष्ठित संयुक्त राष्ट्र एग्रीकोला मेडल से सम्मानित किया गया. रोम से सुपर्णा भाटिया, आकाशवाणी समाचार के लिए.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષો ભારત ઇટાલી ઇનોવેશન સેન્ટર સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે.
2: दोनों देशों के स्टार्टअप्स, रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं. हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है. मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है. हम मिलकर शिपिंग, पोर्ट्स मॉडर्नाइजेशन, लॉजिस्टिक और ब्लू इकोनॉमी पर काम करेंगे.
0: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે મેટા, ગૂગલ અને ટેલિગ્રામ સહિતના મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીના વધતા ફેલાવા અંગે બેઠકમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 21 જૂને યોજાનારી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પહેલા આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષાઓ પહેલા ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ખૂબ જ સક્રિય થઈ જાય છે, જે નકલી પેપર લીકના દાવાઓ, ક્લિકબેટ સામગ્રી અને અપ્રમાણિત માહિતી ફેલાવે છે. આનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે ચિંતા અને મૂંઝવણ ઊભી થાય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારત અમેરિકા આર્થિક અને નાણાકીય ભાગીદારી, ભારત અમેરિકા નાણાકીય ટેકનોલોજી સહયોગ, રોકાણની તકો અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી, એમ નાણાં મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલતા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ થયું છે. ફાલતા વિધાનસભા બેઠક પર ફરીથી મતદાન માટે 2 અપક્ષ સહિત કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે. તૃણમૂળ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને મંગળવારે જાહેરાત કરી

કરી હતી કે તેઓ ચૂંટણી નહીં લડે. જોકે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ સમાપ્ત થઈ ગઈ છે, જેથી તેમનું નામ ઔપચારિક રીતે બેલેટ પેપર પર રહેશે. ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડા છે. કોંગ્રેસે અબ્દુલ રઝાક મોલ્ડાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે સીપીઆઈએમએ શંભુનાથ કુર્મીને મેદાને ઉતાર્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર કાંટાળી તારની વાડ બનાવવા માટે સરહદ સુરક્ષા દળને જમીન સોંપવાનું શરૂ કરી દીધું છે, જેનાથી લાંબા સમયથી ચાલી રહેલ મડાગાંઠનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ગઈકાલે નબન્ના ખાતે બીએસએફ અધિકારીઓની હાજરીમાં આ પ્રક્રિયાનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો હતો. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોલસ ક્રિસ્ટોડુલિટ્સ એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ગઈકાલે સાંજે ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે મુંબઈ પહોંચ્યા હતા. સાયપ્રસના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મળશે. બંને નેતાઓ વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, સંસ્કૃતિ, પરિવહન, સંરક્ષણ અને સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિ, ફિનટેક, નવીનતા અને સંશોધન જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ

0: સત્તાવાર મુલાકાતે મુંબઈ પહોંચ્યા હતા. સાયપ્રસના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મળશે. બંને નેતાઓ વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, સંસ્કૃતિ, પરિવહન, સંરક્ષણ અને સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિ, ફિનટેક, નવીનતા અને સંશોધન જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: ગુજરાત સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ ગઈકાલે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું.
2: 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, આ બધી ચૂંટણીઓ એક જ સાથે એક જ દિવસે ઓછામાં ઓછા દિવસની અંદર આયોજન કરીને દેશના તમામ રાજ્યો માટે એક નવી દિશાનું ખરેખર સારી રીતે આપણે સૌ લોકો આયોજન કરી શક્યા.
0: આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કરી પ્રતિભાવો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. ગુજરાતના કચ્છના સરહદી જિલ્લાને રાજસ્થાન અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સાથે જોડતી નવી રેલવે સેવા ટૂંક સમયમાં શરૂ થશે. પશ્ચિમ રેલવેએ નવી રેલવે સેવા શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ આ શુક્રવારે લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવશે. પશ્ચિમ રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ ટ્રેન સવારે 11 વાગે ભુજથી શરૂ થઈ રાજસ્થાનના ઝાલોર અને પાલીથી પસાર થઈ પછીના દિવસે લગભગ તે જ સમયે દિલ્હી પહોંચશે. આજે દેશભરમાં આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસનો હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. વર્ષ 1991માં આ દિવસે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી આતંકવાદી કાવતરાનો ભોગ બન્યા હતા. આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ચાની જીવનશક્તિને ટકાવી રાખવી, સમુદાયને ટેકો આપવો છે. ચાની ઉત્પત્તિ 5000 વર્ષથી વધુ જૂની છે અને તે આજે પણ 1,30,00,000થી વધુ લોકોની જીવિકાનું આ માધ્યમ છે. અને IPL ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી હતી. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4થા સ્થાન પર નજર રહી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીંધી ઉંધાર.
3: આજના મોટાભાગના અખબારોમાં ભારત અને ઇટાલી વચ્ચે થયેલા સમજૂતી કરારના સમાચારો વાંચવા મળી રહ્યા છે. સંદેશ સમાચારની હેડલાઇન છે, ભારત ઇટાલી વચ્ચે 15 સમજૂતી પર હસ્તાક્ષર. દિવ્ય ભાસ્કર લખે છે, મેલોનીએ મોદીને હિન્દીમાં કહ્યું, પરિશ્રમ એ જ સફળતાની ચાવી. મેલોની પ્લસ મોદી ઇઝ ઇક્વલ ટુ વેપારની મેલોડી @20 અબજ યુરો. આ હેડલાઇન છે ગુજરાત સમયની. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, હીટવેવમાં શેકાતું જનજીવન, વીજમાંગ ચરમસીમાએ. મોદી મેલોનીના ચોકલેટી વેપાર કરારો, ભારત આવવા આમંત્રણ. આ સાથે જ સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ડીઝલ માટે દોડધામ. 21 જૂને લેવાનારી પોલીસ ભરતીની પરીક્ષા મોકૂફ. સાબરમતી જોધપુર સુપરફાસ્ટ ટ્રેન હવે જેસલમેર સુધી લંબાવવાનો નિર્ણય.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલી સહિતના 5 દેશોની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા. કેન્દ્રીય શિક્ષણમંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતી ફેલાવો અટકાવવા મેટા, ગૂગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલતા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ. સાયપ્રસના રાષ્ટ્રપતિ 4 દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા. અને IPL ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સવારના 7:55 થઈ રહી છે અને હવે ઝરોખા અંતર્ગત સાંભળશો આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આઠ વાગીને 15 મિનિટે મુંબઈ કેન્દ્રથી સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. 8:30 ચિત્રલોક તથા 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર પ્રસારિત થશે. 10:02 ગુજરાતી ગીતો તથા 10:30 ધૂમ મસ્તે ધૂમ કાર્યક્રમ આપ સાંભળી શકશો. 11:02 થીમ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલસે. 11:30 પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ તથા 11:35 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ પ્રસારિત થશે. બપોરે 12:05 મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1:00 સુરેલા સફર તથા 2:00 કાર્યક્રમ ત્રિવેણી આપ સાંભળી શકશો. 2:35 ગુજરાતી સુગમ સંગીત તથા 3:00 મુંબઈ કેન્દ્રથી આપનો મનપસંદ કાર્યક્રમ સખી સહેલી પ્રસારિત થશે. બરાબર 4:00 પિટારા અંતર્ગત આજે આપ સાંભળશો કાર્યક્રમ આજ કે મહેમાન.

સાંજની સભામાં બરાબર 5 વાગે આપ સાંભળશો કાર્યક્રમ સરગમ. 5 વાગીને 30 મિનિટે ગુજરાતી ફિલ્મી અથવા ગેરફિલ્મી ગીતો સાંભળશો કાર્યક્રમ સુરીલી સાંજમાં. બરાબર 6 વાગે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. 7 વાગે મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ જયમાલા પ્રસારિત થશે. રાત્રે 8 વાગે મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ હવા મહેલ. 8 વાગીને 15 મિનિટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે કાર્યક્રમ આપકે લીએ તથા 9 વાગીને 30 મિનિટે ફિલ્મ સંગીત આપ સાંભળી શકશો. 10 વાગે આપ સૌનો પ્રિય કાર્યક્રમ છાયા ગીત પ્રસારિત થશે મુંબઈ કેન્દ્રથી. 10 વાગીને 30 મિનિટે કાર્યક્રમ ઢળતી જાય રાત તથા 11 વાગીને 10 મિનિટે સમય વાંચન સાથે આજની સભા સમાપ્ત થશે.

તો આ હતા આજે પ્રસારિત થનારા કાર્યક્રમો. જરોખા અંતર્ગત આજે આપે સાંભળ્યા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને બરાબર 8 વાગે સાંભળીશું દિલ્હી કેન્દ્રથી સમાચાર પ્રભાત.

આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ.

0: દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: रात में आसमान चांद सितारों से फूल काटता है। रात हौले हौले धरती पर अपना आंचल फैलाती है।
1: अपनी आप रातों में चिमने सरकती है।
0: जब नींद कहीं दूर भाग जाती है तब विविध भारती बन जाती है एकाकीपन की साथी।
2: एक तेरा साथ हमको दो जहां से प्यारा।
0: विविध भारती से गूंजते हैं कुछ अनमोल नगमे।
2: तेरा जवाब नहीं
0: छिड़ता है मोहब्बत का राग।
2: प्यार का राग सुनो रे।
0: बजता है छाया गीत विविध भारती से।
2: सदा रही है सदा रहेगी।
0: तो सुनिए रोज रात 10 बजे छाया गीत सिर्फ विविध भारती पर।
3: પપ્પા આ ફાઇલ લઈને
4: બેટા એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે। કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
3: પપ્પા હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
4: શું વાત કરે છે?
3: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 10 વાગે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 200 અને નિફ્ટીમાં 70 કરતાં વધુ અંકોનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલી સહિતના 5 દેશોની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રીએ આપણી માતૃભૂમિના પવિત્ર વારસાને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું અને સાર્વત્રિક સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. પ્રધાનમંત્રીએ ઇટલીના રોમમાં ખાદ્ય અને કૃષિ સંગઠન ઓર્ગેનાઇઝેશનના મુખ્યાલયમાં પ્રતિષ્ઠિત એગ્રીકોલા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોર સાથે મુલાકાત કરી. કેન્દ્રીય શિક્ષણમંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા મેટા, ગૂગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલ્તા વિધાનસભા બેઠક પર આજે પુનઃ મતદાન શરૂ. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર કાંટાળી તારની વાડ બનાવવા માટે સરહદ સુરક્ષા દળને જમીન સોંપવાનું શરૂ કર્યું. 16મી આ

0: આસામ વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. આ સત્ર દરમિયાન કુલ 4 બેઠકો યોજાશે. તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. સાયપ્રસના રાષ્ટ્રપતિ 4 દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા. વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું કે ઇબોલા વાયરસના ખાસ પ્રકાર સામે રસી વિકસાવવામાં 9 મહિના જેટલો સમય લાગી શકે છે. આજે આંતરરાષ્ટ્રીય 4 દિવસની ઉજવણી થઈ રહી છે. આ વર્ષની વિષયવસ્તુ 4ના જીવનશક્તિને ટકાવી રાખવી, સમુદાયોને ટેકો આપવો એમ છે. આજે દેશભરમાં આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસનો હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાની મંજૂરી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી પ્લે ઓફની આશા જીવંત રાખી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે અને હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમના આરંભે સાંભળીએ રુજુલ શાહના સ્વરમાં સુરેશ દલાલની રચના.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ આકાશવાણી કોરલ ગ્રુપના સ્વરમાં માધવ રામાનુજની આ રચના.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ગુજરાતી ગીતો આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રને સંગ. હવે સાંભળીશું અંકિત ત્રિવેદીની રચના શિલ્પા પંડિત.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં અંતમાં હવે સાંભળીએ માધવ રામાનુજની રચના ભૂમિક શાહના સ્વરમાં.

0: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.
1: ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
0: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની રેડિયો દોસ્ત પ્રકૃતિ.

આપણો ભારત દેશ એ વિવિધતાનો દેશ છે જ, પણ શું જાણો છો કે આજે આખી દુનિયા સંવાદ અને વિકાસ માટે સાંસ્કૃતિક વિવિધતાનો વિશ્વ દિવસ ઉજવી રહી છે. જ્યારે આપણે અલગ અલગ ભાષાઓ, ખોરાક અને તહેવારોને માન આપીએ છીએ ત્યારે જ સાચો વિકાસ થાય છે. દુનિયાની 3% જીડીપી અને કરોડો નોકરીઓ આપણી કળા અને સંસ્કૃતિને આભારી છે. અને તેથી જ આજે કોઈ નવી ભાષાનો શબ્દ શીખો, કોઈ અલગ પ્રદેશની વાનગી ચાખો, અને સૌથી અગત્યનું, મન ખુલ્લું રાખી એકબીજા સાથે પ્રેમથી સંવાદ કરો. કારણ કે વિવિધતા જ આ દુનિયાને સુંદર બનાવે છે. આજના ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં સાંભળીએ સૌ પ્રથમ ફિલ્મ હેપી ન્યૂ યરનું ગીત, નીતિ મોહન, કે વિશાલ દદલાણી અને શંકર માધવનનો સ્વર, વિશાલ શેખરનું સંગીત તથા ઇરશાદ કામિલના શબ્દો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, આજે આપણે ઉજવી રહ્યા છીએ વર્લ્ડ ડે ફોર કલ્ચરલ ડાયવર્સિટી ફોર ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ. 21 મે ઉજવાતો આ દિવસ જેમાં વિવિધતાની વાત કરવામાં આવી છે. આપણો દેશ જે વિવિધતાઓથી ભરેલો છે, તો આજના ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં આપણે સાંભળી રહ્યા છીએ ભારતના જુદા જુદા પ્રાંતને રજૂ કરતા કેટલાક ગીતો. હવે સાંભળીએ ફિલ્મ ગોલીઓ કી રાસલીલા રામલીલાનું ગીત ઉસ્માન મીર તથા અદિતિ પોલના સ્વરમાં, જેને સંગીતથી સજાવ્યું છે સંજય લીલા ભણસાલીએ. સાંભળીએ આ ગીત.

હવે સાંભળીએ ચેન્નઈ એક્સપ્રેસ આ ફિલ્મનું ગીત સુનિધિ ચૌહાણ, અરિજિત સિંઘ તથા નીતિ મોહનના સ્વરમાં, વિશાળ શેખરનું સંગીત તથા અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો.

વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક બફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: आप सांभळी रह्या छो कार्यक्रम धूम मस्ती धूम, अने ભારતની વિવિધતા દર્શાવતા કેટલાક ફિલ્મી ગીતો આજે આપ સાંભળી રહ્યા છો. તો હવે સાંભળીએ ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મનું ગીત, સુનિધિ ચૌહાણ, સ્વારન કિરકિરે તથા સાથીઓના સ્વરમાં, સંગીત અમિત ત્રિવેદીનું તથા શબ્દો સ્વાનંદ કિરકિરેના.

હવે સાંભળીશું લુટેરા ફિલ્મનું ગીત સ્વનન કિરકિરેના સ્વરમાં, અમિત ત્રિવેદીનું સંગીત તથા અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો.

અને હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ પદ્માવત ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલ તથા સ્વરૂપ ખાનના સ્વરમાં, સંગીત સજાવટ તંજય લીલા ભણસાલીની તથા શબ્દો એ.એમ. તુરાઝના.

0: અને આ સાથે જ આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપની રેડિયો દોસ્ત પ્રકૃતિને રજા આપશો. નમસ્કાર. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 11 વાગે સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: સમાચાર. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 290 અને નિફ્ટીમાં 100 કરતાં વધુ અંકોનો ઉછાળો. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ કહ્યું કે તેઓ ભારતની સહભાગીદારી સાથે અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આતુર. ગુજરાત અને રશિયાના અસ્ટ્રાખાન વચ્ચે વેપાર, શિક્ષણ અને શિપ બિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમતી સધાઈ. વિધાનસભાની અંદાજ જાહેર હિસાબ સહિતની 4 અલગ અલગ સમિતિઓની જાહેરાત. સ્વ વસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. સાયન્સ સિટી અમદાવાદ ખાતે ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવેઝ ફ્રોમ લોકલ રેઝિલિયન્સ ટુ નેશનલ એડવાન્સમેન્ટ પર 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ. બોટાદના ગઢડા નગરપાલિકા દ્વારા ઘેલો નદી સાફ કરવાના અભિયાનનો સંતો અને નગરપાલિકાના પ્રમુખ સહિત આગેવાનોએ શ્રીફળ વધેરી પ્રારંભ કરાવ્યો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ, ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. રાજ્યમાં આગામી દિવસો દરમિયાન કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી આગાહી. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા અને ચંદીગઢના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. મધ્યપ્રદેશના ભોપાલમાં અંડર 18 પુરૂષ હોકીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શ્રેણીની 4થી અને અંતિમ મેચ 3-3 ડ્રો રહી. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલતા વિધાનસભા બેઠક પર આજે પુનઃમતદાન. અને પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર કાંટાળી તારની વાડ બનાવવા માટે સરહદ સુરક્ષા દળને જમીન સોંપવાનું શરૂ.

0: કર્યું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર, અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. શ્રોતા મિત્રો, દિલ સે કાર્યક્રમમાં હું આપની રેડિયો દોસ્ત એન્ડ હોસ્ટ આરજે ઈશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જીવન એટલે એક સફર જેમાં ક્યારેક ખુશીના રંગ હોય તો ક્યારેક સંઘર્ષના પડછાયા. આજના દિલ સે કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ જિંદગી વિશે, જે ક્યારેક સપનાની જેમ સુંદર લાગે તો ક્યારેક પ્રશ્નોની જેમ અઘરી, પણ હંમેશા આપણને આગળ વધવાનું એ શીખવે છે. જિંદગી આપણને કહે છે કે દરેક દિવસ એક નવી શરૂઆત છે, દરેક ક્ષણ એક નવી તક છે, અને દરેક રસ્તો એક નવી કહાની. રસ્તાઓ બદલાય છે, સાથીઓ બદલાય છે, પરંતુ આગળ વધવાની હિંમત જ આપણા જીવનને સુંદર બનાવે છે. દિલ સે કાર્યક્રમનું સૌપ્રથમ ગીત સાંભળશો કિશોર કુમારના સ્વરમાં અંદાઝ ફિલ્મનું. સંગીત આપ્યું છે શંકર જયકિશન અને બોલ લખ્યા છે હસરત જયપુરી.

મિત્રો, દિલસે કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ જિંદગી વિશે. ક્યારેક જીવન આપણને એવો સવાલ પૂછે છે જેનો જવાબ આપણા હાથમાં નથી હોતો. દરેક દિવસ નવી આશા લઈને આવે છે, તો ક્યારેક એ જ દિવસ અનેક પ્રશ્નો પાછળ છોડી જાય છે. સંબંધો, સપનાઓ અને હકીકત વચ્ચે ઝૂલતી આ દુનિયામાં જિંદગી ક્યારેક એવી રહસ્ય જેવી લાગે છે જેમાં આનંદ પણ છે અને અજાણપણું પણ. આપણે બધા આ સફરમાં આગળ વધીએ છીએ, ક્યારેક હસતા, ક્યારેક શીખતા, તો ક્યારેક ચૂપચાપ વિચારતા કે આગળ શું હશે. પણ કદાચ જીવનનો સાચો અર્થ એ જ છે કે દરેક પરિસ્થિતિને સ્વીકારીને આગળ વધવું અને દરેક ક્ષણમાંથી કંઈક શીખવું. જિંદગી ખરેખર એક એવી પહેલી છે જે ઉકેલવા કરતાં જીવી લેવી વધુ સુંદર છે. દિલસે કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ મન્નાડેના સ્વરમાં આનંદ ફિલ્મનું આ ગીત. સંગીતકાર સલીલ ચૌધરી અને ગીતકાર યોગેશ.

મિત્રો, જિંદગીના સફરમાં કેટલાય લોકો મળતા જાય છે, કેટલાય સંબંધો બંધાતા જાય છે અને કેટલી પળો યાદો બનીને રહી જાય છે. સમયની ગતિ એટલી ઝડપી છે કે ખબર પણ નથી પડતી ક્યારે બાળપણ યુવાનીમાં બદલાઈ જાય છે અને યુવાની યાદોમાં ફેરવાઈ જાય છે. આ સફરમાં મળેલા લોકો ક્યારેક હસાવે છે, ક્યારેક શીખવે છે અને ક્યારેક જિંદગીનો અર્થ પણ સમજાવી જાય છે. પણ સત્ય એ જ છે કે બધા જ સાથીઓ હંમેશા સાથે નથી રહેતા. કેટલાક માત્ર યાદોમાં જ જીવતા રહે છે અને તેથી જ જિંદગીની દરેક પળને દિલથી જીવો, દરેક સંબંધને પ્રેમથી સાચવો અને દરેક ક્ષણને આભાર સાથે માણો. કારણ કે જિંદગીની સફરમાં પળો અને લોકો પસાર થતા જાય છે, પરંતુ તેમની યાદો હંમેશા દિલમાં રહી જાય છે. કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ આપકી કસમ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં. સંગીત આપ્યું છે આર ડી બર્મન અને બોલ લખ્યા છે આનંદ બક્ષીએ.

મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, અને અત્યારે આપ માણી રહ્યા છો કાર્યક્રમ દિલસે. દિલસે કાર્યક્રમમાં આજે આપણે વાત કરીએ છીએ જિંદગી વિશે. મિત્રો, જીવન ક્યારેક આપણને એવા મુકામે લઈ જાય છે જ્યાં દિલમાં અનેક સવાલો ઊભા થાય છે. માર્ગ સાચો કયો, સપના ક્યાં પોતાના, અને આગળ શું કરવું, એવી પળોમાં જ્યારે મન અંદરથી એક જ અવાજ કરે છે કે હે જિંદગી, તું થોડું તો જણાવ, થોડું માર્ગદર્શન તો આપ. પરંતુ સાચી વાત એ છે કે જીવનના જવાબો હંમેશા બહાર નથી મળતા. કેટલાક જવાબો ચાલતા ચાલતા અનુભવથી અને હિંમતથી મળતા હોય છે. મિત્રો, જિંદગીને પ્રશ્ન નહીં પરંતુ એક સફર સમજીને આગળ વધીએ. દિલસે કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ જુબિન નોટિયાલના સ્વરમાં બજરંગી ભાઈજાન ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે પ્રીતમે અને બોલ નિલેશ મિશ્રાના.

મિત્રો, જીવન ત્યારે વધુ સુંદર લાગે છે જ્યારે આપણે નાની નાની ખુશીઓને ઓળખી લઈએ. સવારના સૂર્યના કિરણો, કોઈના ચહેરા પરનું સ્મિત, મનપસંદ ચા કે પછી કોઈ અચાનક મળેલી સારી ક્ષણ, આ બધું જ જીવનને ખાસ બનાવે છે. ક્યારેક મોટી મોટી સફળતા પાછળ દોડતો માણસ જીવનના નાનકડા આનંદને માણવાનું પણ ભૂલી જતો હોય છે. જિંદગીનું સાચું સુખ આ ભાગદોડ કરવામાં નહીં, પરંતુ જીવનની નાની નાની ક્ષણોમાં ખુશીઓને શોધવાનું છે. હા મિત્રો, દિલથી જીવો, ખુલીને હસો અને દરેક ક્ષણને પ્રેમથી સ્વીકારો અને કહો કે લવ યુ જિંદગી. મિત્રો, દિલસે કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ જસલીન રોયલના સ્વરમાં ડિયર જિંદગી ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે અમિત ત્રિવેદીએ અને બોલ લખ્યા છે કૌસર મુનિરે.

મિત્રો, જિંદગી એક એવું ગીત છે જેમાં પ્રેમના સ્વર ભળેલા છે. ક્યારેક આ ગીત ખુશીની ધૂનમાં વાગે છે તો ક્યારેક સંઘર્ષના સૂર સાથે આગળ વધે છે. સંબંધો, લાગણીઓ અને યાદો મળીને જીવનને એક મધુર સંગીત બનાવે છે. દિલસે કાર્યક્રમનું અંતિમ ગીત લતા મંગેશકરના સ્વરમાં સોતન ફિલ્મનું સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ અને શબ્દ લખ્યા છે સાવન કુમારે.

0: જિંદગી પ્યાર કા ગીત હૈ. મિત્રો, તમારા જીવનને સંગીત બનાવો અને એને લયબદ્ધ રીતે જીવતા રહો, એ જ સંદેશા સાથે આજના દિલસે કાર્યક્રમમાં આપની રેડિયો દોસ્ત એન્ડ હોસ્ટ આરજે ઈશાને રજા આપશો. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 11:30 થઈ છે. હવે સાંભળશો કાર્યક્રમ રૂબી હોસ્પિટલ.
1: इस कार्यक्रम में विशेषज्ञों द्वारा व्यक्त किए गए विचार उनके निजी है. रेडियो चैनल और विज्ञापन एजेंसी का इनसे सहमत होना अनिवार्य नहीं है. इस कार्यक्रम के प्रायोजक हैं रूबी हॉल क्लिनिक पुणे.
2: નમસ્કાર, રૂબી હોલ ક્લિનિક પુના પ્રસ્તુત ઇનોવેટિવ એઆઈ બેસ્ડ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ કેન્સર આ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરશું એક એવી ટેકનિકની જે મેડિકલ સાયન્સની દુનિયામાં બદલાવ લાવી રહી છે, ફોકલ વન, ધી ઓનલી ફૂલ્લી રોબોટિક એન્ડ ફૂલ્લી ઇન્ટિગ્રેટેડ હાઇફો સિસ્ટમ. મિત્રો, જ્યારે પણ આપણે કેન્સર અને સર્જરી જેવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે મનમાં એક ડર બેસી જાય છે, પણ આજે રૂબી હોલ ક્લિનિક પુનામાં આવેલી આ નવી રોબોટિક ટેકનિક એણે આ ડરને એક વિશ્વાસમાં બદલી નાખ્યો છે અને ભારતીય ઉપખંડમાં પહેલી વાર આ ટેકનિક પુનામાં એ પણ રૂબી હોલ ક્લિનિકમાં ઉપલબ્ધ છે. આ વિશે વધુ જાણકારી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડિરેક્ટર ઓફ રોબોટિક સર્જરી અને ડિરેક્ટર ઓફ કલ્યાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોબોટિક હાઇફોથેરેપી ડોક્ટર હિમેશ ગાંધી. ડોક્ટર, આપનું હાર્દિક સ્વાગત છે.
3: નમસ્કાર.
2: સર, આજે આપણે જોઈ રહ્યા છીએ કે સાયન્સ જે રીતે આગળ વધી રહ્યું છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ મેડિકલ ફિલ્ડમાં પણ થઈ રહ્યો છે અને જે રીતે આપણો એપિસોડ છે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ કેન્સર, તો એમાં જે ફોકલ વનનો જે ઉપયોગ થઈ રહ્યો છે એનું કાર્ય વિસ્તૃત સ્વરૂપમાં આપ જણાવશો સર?
3: જ્યારે આપણે રોબોટિક હાઇફોની વાત કરીએ તો ફોકલ વન એક એવી ટેકનોલોજી છે જેમાં આપણે અલ્ટ્રાસાઉન્ડના રેસ છે ને તે એક પોઈન્ટ પર ફોકસ કરીએ અને એ પોઈન્ટનું ટેમ્પરેચર ઓલમોસ્ટ 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું પહોંચી જાય. સો જ્યારે પણ આપણે હાઇફોની ટેકનોલોજી આપણે યુઝ કરીએ છીએ પ્રોસ્ટેટ કેન્સર માટે, ત્યારે આપણે રિયલ ટાઈમમાં પ્રોસ્ટેટ કેન્સર મેલ્ટ થઈ રહ્યું છે, બોઇલ થઈ રહ્યું છે, તે આપણે જાણ પડે છે. જે સુવિધા આપણને રોબોટિક સર્જરી અને રેડિયેશનમાં મળતી નથી. હાઇફોનું મેઇન ઉદ્દેશ્ય શું છે કે જ્યારે આપણે નાનપણમાં સૂર્યની સામે આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકતા હતા અને પેપર મૂકતા હતા તો આપણે એ સૂર્યની કિરણથી પેપરને બંધ કરી શકતા હતા. સિમિલરલી હાઇફોમાં પણ આપણે એ રીતની ટેકનોલોજી છે જ્યાં

0: પાંચ પોઈન્ટ આપણે ક્રિએટ કરી શકીએ છીએ જ્યાં ઇન્ટેન્સ ટેમ્પરેચર રેઝ થાય અને આપણે પ્રોસ્ટેટ કેન્સરનું કિલિંગ રિયલ ટાઈમમાં આપણે જોઈ શકીએ.
1: અચ્છા ડોક્ટર, તમે બહુ જ સારી રીતે આ જાણકારી આપી રહ્યા છો અને આ લોકોને પણ પસંદ આવી રહી હશે. શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600995 8600995. જરૂર સંપર્ક કરજો. ડોક્ટર, સર્જરી એટલે એ મગજમાં રહેતું હોય છે કે હોસ્પિટલમાં રોકાવું પડશે, સર્જરીના કોઈ સાઈડ ઇફેક્ટ્સ હશે, તો આ અલગ સર્જરી છે જે ફોકલ વન દ્વારા થઈ રહી છે, એઆઈ બેસ્ડ. તો કેટલા દિવસ હોસ્પિટલમાં રોકાવું પડે અને એનાથી જોડાયેલા કોઈ રિસ્ક ફેક્ટર છે?
0: સો જ્યારે આપણે હાઇફુની ટેકનોલોજી યુઝ કરીએ છીએ પ્રોસ્ટેટ કેન્સર માટે, તો એક જ દિવસ રહેવું પડે છે. આપણે ડે કેર તરીકે પણ એને કરી શકાય. સવારે પેશન્ટ આવે, 50 મિનિટની ટ્રીટમેન્ટ સાયકલ રહે અને સાંજે પેશન્ટ ઘર પણ જઈ શકે છે. આ ટ્રીટમેન્ટ પછી આપણે અઠવાડિયું કેથેટર રાખીએ છીએ. એ કેથેટર રાખવાનું મૂળ કારણ એ છે કે જ્યારે પણ આપણે હાઇફુની ટેકનોલોજી યુઝ કરીએ છીએ તો ત્યારે પ્રોસ્ટેટમાં થોડું સ્વેલિંગ આવે છે. એ સ્વેલિંગથી કોઈક વાર પેશન્ટનો યુરિન ફ્લો કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. એ અવોઇડ કરવા માટે આપણે એક અઠવાડિયું કેથેટર રાખીએ, તાકી શું છે કે પેશન્ટને અઠવાડિયા સુધી કોઈ તકલીફ નહીં આવે ને અઠવાડિયા પછી કેથેટર કાઢી નાખીએ. મેઇન ફાયદો હાઇફુનો શું છે કે આ ટ્રીટમેન્ટના ટાઈમથી લઈને ટ્રીટમેન્ટ કમ્પ્લીશન પછી પણ પેશન્ટને કોઈ દિવસ પણ યુરિનરી કંટ્રોલ લોસ થતો નથી અને ઇરેક્શન ફંક્શન પણ ડિક્લાઇન થતું નથી અને ઇજેક્યુલેશન પણ પેશન્ટનું મેન્ટેન રહી છે, જે કારણથી એમની નોર્મલ સેક્સ્યુઅલ લાઈફ મેન્ટેન રહી છે.
1: ડોક્ટર, આજના એપિસોડમાં આપ શ્રોતાઓને તમારા તરફથી શું ટિપ્સ આપશો?
0: આજની ટીપ એક જ હું આપીશ કે જ્યારે પણ પ્રોસ્ટેટ કેન્સર ડાયગ્નોઝ થાય છે, અર્લી ડાયગ્નોઝ થાય છે અને પેશન્ટ યંગ હોય છે, સેક્સ્યુઅલી એક્ટિવ હોય છે, તો પૂરું પ્રોસ્ટેટ નીકાળવાની કે બંધ કરવાની જરૂર નથી. આપણે સિલેક્ટિવલી હાઇફુ યુઝ કરી શકીએ છીએ અને જે પાર્ટ ઓફ પ્રોસ્ટેટમાં ટ્યુમર છે, કેન્સર પ્રૂવન છે, તે પાર્ટ આપણે ખાલી ટ્રીટ કરી શકીએ છીએ. જે વસ્તુ MRI પર દેખાતી નથી એને ટ્રીટ કરવાની જરૂર નથી.
1: શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600995 8600995 8600995. જરૂર સંપર્ક કરજો. શ્રોતાઓ, ફરી મળીશું આપણા આવનારા એપિસોડમાં રૂબી હોલ ક્લિનિક પુના પ્રસ્તુત ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ કેન્સર આ કાર્યક્રમમાં. ધન્યવાદ ડોક્ટર હિમેશ ગાંધી.
0: ધન્યવાદ.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ રૂબી હોલ ક્લિનિક પુણે.
3: મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ. આપ જોડાયેલા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. હવે પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. મિત્રો, આજે 21 મે એટલે કે વિશ્વ ચા દિવસ. એક કપ ચા દરેક પળને ખાસ બનાવી દે છે. આપણે યાદ કરીએ ચાની ચુસ્કીને, જે માત્ર એક પીણું નથી પરંતુ લાગણી, સંબંધ અને યાદોની મીઠી સુગંધ છે. ઘરના આંગણેથી લઈને રસ્તાની લારી સુધી ચા લોકોના દિલને જોડે છે અને વાતોને રંગીન બનાવે છે, થાકેલી પળોમાં નવી ઉર્જા ભરે છે. મિત્રો, આ સાથે જ દિવસ ચા ઉગાડતા ખેડૂતો અને મહેનતકશ શ્રમિકોના પરિશ્રમને સલામ કરવાનો પણ છે. તો આજે એક કપ ચા સાથે થોડો સમય પોતાના માટે પણ કાઢીએ અને સાંભળો સૌપ્રથમ ગીત. મુકેશના સ્વરમાં આનંદ ફિલ્મનું સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ અને બોલ ગુલઝારના.

0: આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: મિત્રો, આજે છે ફૂટબોલ પ્રેમીઓ માટે ખાસ દિવસ, કારણ કે આજે ફિફા સ્થાપના દિવસ. વર્ષ 1904માં સ્થાપિત થયેલી સંસ્થા ફિફા, ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ, એ ફૂટબોલને માત્ર રમત નહીં પરંતુ વિશ્વને જોડતી એક ભાવના બનાવી છે. વિશ્વકપ જેવી ઐતિહાસિક સ્પર્ધાઓ દ્વારા ફિફાએ અનેક ખેલાડીઓને વૈશ્વિક ઓળખ આપી છે અને કરોડો ચાહકોના દિલમાં ઉત્સાહ જગાવ્યો છે. મેદાન પરનો જુસ્સો, ટીમ સ્પિરિટ અને જીત માટેનો સંઘર્ષ આપણને શીખવે છે કે રમત માત્ર મનોરંજન નથી પરંતુ એકતા, શિસ્ત અને સપનાઓને સાકાર કરવાની પ્રેરણા છે. આપ માણી રહ્યા છો જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. આપને હવે સંભળાવીએ મુકેશ અને લતા મંગેશકરના યુગલસ્વરમાં કભી કભી ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે ખૈયામે અને બોલ લખ્યા છે સાહિર લુધિયાનવીએ.

આજે પ્રખ્યાત સિતાર વાદક મંજુ મહેતાની જયંતિ નિમિત્તે આપણે તેમને કરીએ સાદર વંદન. ભારતીય શાસ્ત્રીય સંગીતને પોતાના મધુર સિતાર વાદનથી નવી ઊંચાઈ આપનાર મંજુ મહેતાજીએ સંગીતને માત્ર કલા નહીં પરંતુ આત્માની અભિવ્યક્તિ બનાવી. તેમના સૂરમાં ભારતીય સંસ્કૃતિની સુગંધ, લાગણીઓની ઊંડાણ અને સંગીત પ્રત્યેની અદ્ભુત સાધના આપણે અનુભવી શકીએ. આજે તેમની જયંતીએ તેમના સંગીતમય યોગદાનને યાદ કરીએ અને કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ મોહમ્મદ રફીના સ્વરમાં કોહિનોર ફિલ્મનું આ ગીત સંગીત નૌશાદનું.

મિત્રો, આજે 21 મે એટલે કે મહાન સ્વાતંત્ર્ય સેનાની સમાજ સેવિકા જાનકીદેવી બજાજની પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ. જાનકીદેવી બજાજે દેશ સેવા, સ્ત્રી શિક્ષણ અને ખાદી પ્રચાર, સામાજિક સુધારણા માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. મહાત્મા ગાંધીના વિચારોને તેમણે આત્મસાત કર્યા અને સાદગી, સેવા અને સ્વદેશી જીવનશૈલીને પણ પ્રોત્સાહન આપ્યું. જાનકીદેવી બજાજનું સમગ્ર જીવન આપણા સૌ માટે પ્રેરણા સ્ત્રોત છે. તરન્નુમ કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ મન્નાડે અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં શ્રી

મિત્રો, આજે ગુજરાતી પત્રકારત્વના પ્રખર સ્તંભ અને નિર્ભય અવાજ રાજકુમાર કેશવાણીજીની પુણ્યતિથિ પર તેમને યાદ કરીએ. રાજકુમાર કેશવાણીએ પોતાના નિડર લેખન દ્વારા સમાજની સચ્ચાઈઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને પોતાની પત્રકારત્વની જવાબદારી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આજે પણ યાદ કરવામાં આવે છે. તેમનું જીવન સત્ય, જવાબદારી અને લોકહિત માટેની પત્રકારિતાનું ઉત્તમ ઉદાહરણ છે. તરન્નુમ કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્મ કન્યાદાનનું. સંગીત આપ્યું છે શંકર જયકિશન અને બોલ નીરજના.

0: लिखे जो खत तुझे वो तेरी याद में हजारों।
1: मित्रों तरन्नुम कार्यक्रम नु अंतिम गीत आपे सांभळ्युं मोहम्मद रफीना शर्मा फिल्म कन्यादान नु। અને આ સાથે જ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ અહીં સમાપ્ત થાય છે। આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 12 થવા આવ્યા છે। થોડી જ વારમાં સાંભળશો મુખ્ય સમાચાર।
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને દક્ષિણ કોરિયાના દેશભક્તો અને વેટરન્સ બાબતોના મંત્રી ક્વોન ઓહ યુલે આજે સિયોલમાં ભારતીય યુદ્ધ સ્મારકનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી। તામિલનાડુમાં આજે મુખ્યમંત્રી સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારમાં 23 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે। નવા મંત્રીમંડળમાં 3 મહિલા મંત્રીઓનો સમાવેશ। પશ્ચિમ બંગાળમાં હવે તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત રહેશે। ભારતે ક્ષય રોગને નાબૂદ કરવા માટે વિશ્વનો સૌથી મોટો સ્ક્રીનિંગ અને પ્રારંભિક તપાસ કાર્યક્રમ શરૂ કર્યો। ગ્રાહકો, વ્યાવસાયિકો અને સૌંદર્યલક્ષી ક્લિનિક્સ દ્વારા કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટનો ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરવાની પરવાનગી નહીં હોવાનું સરકારે જણાવ્યું। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં અલગ અલગ સ્થળોએ વરસાદ થયો હોવાના અહેવાલ। ડાંગમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, સાપુતારાના પહાડો પર ધુમ્મસની ચાદર છવાઈ। ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 290 અને નિફ્ટીમાં 100 કરતાં વધુ અંકોનો ઉછાળો। પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે નવી દિલ્હીમાં ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જીયો ગોર સાથે મુલાકાત કરી। કેન્દ્રીય શિક્ષણમંત્રીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા મેટા, ગૂગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી। આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે અને મધ્યપ્રદેશના ભોપાલમાં અંડર 18 પુરૂષ હોકીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શ્રેણીની ચોથી અને અંતિમ મેચ 3-3 ડ્રો રહી। હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
1: મિત્રો આપ જોડાયેલા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં. અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: વિવિધ ભારતી, દેશ કી સુરીલી ધડકન. મિત્રો, આપ જોડાયેલા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. હવે થોડી જ વારમાં રજૂ થશે અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: यादों की महफिल कार्यक्रम के बाकी गाने एक ब्रेक के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશનકાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશનકાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશનકાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશનકાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

વિવિધ ભારતી દેશ કી સુરીલી ધડકન. મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. અત્યારે આપ સાંભળી રહ્યા હતા અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ યાદો કી મહેફિલ. મિત્રો, થોડી જ વારમાં બપોરે બરાબર 1 વાગે આપ સાંભળશો વિવિધ ભારતી મુંબઈ પરથી કાર્યક્રમ સુરીલા સફર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય

0: સંલગ્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ, અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
2: टेक्स्ट की इबारत की तरफ हम थोड़ा सा और आगे बढ़ते हैं, हवा के साथ साथ. जी हाँ, अगला जो गीत है सीता और गीता फिल्म का, किशोर कुमार और आशा भोंसले की आवाज़ें हैं, आनंद बख्शी का लिखा हुआ गाना है, आर डी बर्मन का संगीत है, संजीव कुमार और हेमा मालिनी पर फिल्माया गया ये गाना है.

0: મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સુરીલા સફર કાર્યક્રમમાં લઈએ એક નાનકડો અંતરાલ. થોડી જ વારમાં બપોરે બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇટાલી સહિતના 5 રાષ્ટ્રોનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી સ્વદેશ પરત ફર્યા. તામિલનાડુમાં સી જોસેફ વિજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત ગાવાનો પશ્ચિમ બંગાળ સરકારનો આદેશ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના તેમના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલીની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. ભારત અને ઇટાલીએ ગઈકાલે દ્વિપક્ષીય સંબંધોમાં એક મોટું પગલું ભરતા તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. બંને દેશોએ કૃષિ, મહત્વપૂર્ણ ખનીજો, આયુર્વેદ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભારતથી ઇટાલીમાં ભારતીય નર્સોની ગતિશીલતા સહિત અનેક ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કર્યા. બંને દેશોએ કર ગુનાઓ, મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળને રોકવા માટેના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. રોમમાં તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઇટાલી ડિઝાઇન અને તેની ચોકસાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ભારતની ઓળખ સ્કેલ, પ્રતિભા અને નવીનતાના પાવર હાઉસ તરીકે છે.
1: हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर તેજી સે બઢ રહા હૈ.
0: તામિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની સરકારે તેના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં કોંગ્રેસ પક્ષના 2 સભ્યો સહિત 23 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ સાથે મંત્રીમંડળની સંખ્યા વધીને 32 થઈ છે, જેમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજયનો સમાવેશ થાય છે. કોંગ્રેસ હવે લગભગ 6 દાયકા બાદ રાજ્ય મંત્રીમંડળમાં પાછી ફરી છે. નવા મંત્રીમંડળમાં 4 મહિલા મંત્રીઓનો પણ સમાવેશ કરાયો છે. રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરે આજે લોકભવનમાં નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે સરકારને ટેકો આપનારા ગઠબંધન પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. 16મી આસામ વિધાનસભાનું પહેલું સત્ર આજે બંધારણીય પરંપરા અને ભાષાકીય સમાવેશકતા પર ભાર મૂકતા શરૂ થયું.

પ્રોટેમ સ્પીકર ચંદ્રમોહન પટોવારીએ ગૃહની અધ્યક્ષતા કરી અને નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા. એક મહત્વપૂર્ણ પગલામાં આસામના વિવિધ ભાષાકીય વારસાને માન આપવા માટે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની વિનંતીને પગલે વિધાનસભાએ આદિવાસી ધારાસભ્યોને તેમની માતૃભાષામાં શપથ લેવાની મંજૂરી આપી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તેમણે ટકાઉ કાર્યક્ષમ રાજમાર્ગો સુનિશ્ચિત કરવા માટે સમયસર અમલીકરણ અને અદ્યતન તકનીકોનો સ્વીકાર કરવા પર ભાર મૂક્યો, જેથી જોડાણ અને મુસાફરોની સુવિધાને મજબૂત બનાવી શકાય. તેમણે અધિકારીઓને માર્ગ સલામતી અને ટકાઉપણું જાળવી રાખવા માટે નિવારક પગલાં અને મજબૂત પ્રતિભાવ પ્રણાલીઓ સાથે ચોમાસાની સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને દક્ષિણ કોરિયાના દેશભક્તિ અને વયોવૃદ્ધ બાબતોના મંત્રી ક્વોન ઓહ યુલે આજે સિઓલમાં ભારતીય યુદ્ધ સ્મારકનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. કોરિયન યુદ્ધના 75 વર્ષ નિમિત્તે સ્મારક કાર્યક્રમોના ભાગરૂપે બનાવવામાં આવેલ આ સ્મારક ભારતીય સેનાની 60 પેરાફિલ્ડ એમ્બ્યુલન્સ અને યુદ્ધ દરમિયાન ભારતની કસ્ટોડિયન ફોર્સ દ્વારા પ્રદર્શિત કરાયેલી હિંમત, બલિદાન અને માનવતાવાદી સેવાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. પોતાના ભાષણમાં સંરક્ષણ મંત્રીએ કોરિયન દ્વીપકલ્પ પર શાંતિ અને માનવતાવાદી સહાયમાં ભારતના યોગદાનને યાદ કર્યું. તેમણે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતે ક્ષય રોગને નાબૂદ કરવા માટે વિશ્વનો સૌથી મોટો સ્ક્રીનિંગ અને પ્રારંભિક તપાસ કાર્યક્રમ શરૂ કર્યો. આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભાના 79મા સત્ર દરમિયાન ફેફસાના આરોગ્ય તપાસ પર મંત્રી પરિપ્રેક્ષ્ય પર એક કાર્યક્રમમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં ટીબી અને અન્ય ફેફસાના રોગો માટે આધુનિક પરીક્ષણ સુવિધાઓનો નોંધપાત્ર રીતે વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સાથે ખાસ કરીને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં પરીક્ષણમાં વિલંબ ઘટાડવા, મોલેક્યુલર પરીક્ષણ પ્લેટફોર્મ, છાતીના ડિજિટલ એક્સરે, એઆઈ આધારિત ડાયગ્નોસ્ટિક ટૂલ્સ અને સ્ક્રીનિંગ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ JPCના સભ્યોએ આજે ગુજરાતના ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે આ પ્રતિનિધિમંડળ સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી. હવે વરિષ્ઠ પત્રકારો સાથે સંવાદ કર્યા બાદ સમિતિ બપોરે પત્રકાર પરિષદમાં સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે ગુજરાતનો મત જાણવા લોકસભા સાંસદ પી ચૌધરીના વડપણ હેઠળની JPCના સભ્યો મંગળવારથી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે ગુજરાત સરકારે આ વિધેયકને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCએ ભુવનેશ્વર, કાનપુર અને મેરઠ ખાતે 3 નવા પરીક્ષા કેન્દ્રો શરૂ કર્યા છે. સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા 2026 માટે પરીક્ષા કેન્દ્રો પર ભીડ ઓછી કરવાના પ્રયાસ રૂપે આ કેન્દ્ર શરૂ કરાયા છે. આ કેન્દ્રોના ઉમેરા સાથે પ્રિલિમિનરી પરીક્ષા માટેના કુલ કેન્દ્રોની સંખ્યા 80થી વધીને 83 થઈ છે. UPSCના જણાવ્યા અનુસાર લગભગ 23,000 ઉમેદવારોએ આ નવા કેન્દ્રો ઉપર અરજી કરી છે. UPSCને આ વર્ષે સિવિલ સર્વિસીસની પ્રારંભિક પરીક્ષા માટે કુલ 8,19,000થી વધુ અરજીઓ મળી છે. ગ્રાહકો, વ્યાવસાયિકો અને સૌંદર્યલક્ષી ક્લિનિક્સ દ્વારા કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટનો ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરવાની પરવાનગી નહીં હોવાનું સરકારે જણાવ્યું છે. કેન્દ્રીય ડ્રગ્સ માનક નિયંત્રણ સંસ્થા CDSCOએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત માનવ શરીર પર બહારથી જ ઉપયોગ કરવા માટે છે. તેના વેચાણ અને વિસ્તરણ માટે કોસ્મેટિકનું ઉત્પાદન અને આયાત કોસ્મેટિક નિયમો 2020ની જોગવાઈઓ હેઠળ નિયંત્રિત થાય છે. સંસ્થાએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત સફાઈ, સુંદરતાને પ્રોત્સાહન આપવા અથવા માનવ શરીરના દેખાવમાં ફેરફાર કરવા માટે છે. કોસ્મેટિક ઉત્પાદનોમાં પ્રતિબંધિત ઘટકોનો ઉપયોગ, લેબલ પર ભ્રામક દાવાઓ, સારવાર માટે કોસ્મેટિકનો ઉપયોગ અને ઇન્જેક્શન દ્વારા તેના ઉપયોગ કાયદા અને નિયમોનું ઉલ્લંઘન છે.
પશ્ચિમ બંગાળ સરકારે જાહેરાત કરી છે કે હવે તમામ મદ્રેસામાં પ્રાર્થના

0: ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત રહેશે. મદ્રેસા શિક્ષણ વિભાગે એક નિર્દેશ જારી કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી લઘુમતી બાબતો અને મદ્રેસા શિક્ષણ વિભાગ હેઠળની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ વર્ગો શરૂ કરતા પહેલા વંદે માતરમ ગાવાનું રહેશે. આ નવો આદેશ અગાઉની માર્ગદર્શિકા અને પ્રથાઓમાં પરિવર્તન દર્શાવે છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પ્લે ઓફમાં સ્થાન મેળવી ચૂક્યું છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4th સ્થાન માટે તનતોડ મહેનત કરશે. કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ સામે 4 વિકેટથી વિજય મેળવીને પ્લે ઓફમાં પોતાની આશા જીવંત રાખી હતી. વરસાદથી પ્રભાવિત મેચમાં 148 રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 7 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇટાલી સહિતના 5 રાષ્ટ્રોનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી સ્વદેશ પરત ફર્યા. તામિલનાડુમાં સી જોસેફ વિજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણીની પ્રગતિની સમીક્ષા કરી. તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત ગાવાનો પશ્ચિમ બંગાળ સરકારનો આદેશ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતી દેશ કી સુરીલી ધડકન. મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ સાંભળશો વિવિધ ભારતી મુંબઈ પરથી.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ભરી નિશબ્દ રાત કે સાય મેં જબ કોઈ બાત તુમ્હારે કાનો કો છુએ તો સમજ લેના કોઈ તુમે દિલ સે યાદ કર રહા હૈ એસે મેં જહાં કહીં ભી હો ચલે આના. યે હમારી ઇબારત જો હૈ ઉસમે સે કુછ એક લાઇન ઇન્હોને ઇસમે લિખી હૈ. એક સાથી હમારે યે ભી લિખ રહે હૈ કે દિલ જબ પ્રેમ મેં પડ જાતા હૈ ના તબ દીન તબ દિન દુનિયા ઓર ઇસ જહાં કી ઓર કોઈ ધ્યાન નહીં જાતા હૈ બસ એક મેં ઓર એક વો ઉસે સામાન્ય જગહ બેઠ કર ભી ખત લિખને લગ જાઉં તો અપને આપ લગને લગતા હૈ કે નદી કિનારે શીતલ હવા કે ઝોંકો કે બીચ લિખ રહા હું. મુજે આજ ભી વો પહેલી મુલાકાત યાદ હૈ. બાદલ આસમાન મેં છાયે થે, બીચ બીચ મેં બિજલી હલકે સે ચમક રહી થી, દૂર કહીં શાયદ હલકી બારિશ ભી હુઈ થી ક્યોંકિ મિટ્ટી કે સોંધી સોંધી ખુશ્બૂ વાતાવરણ મેં ઘુલ ગઈ થી. કિતના પ્યારા સમા થા વો. ધન્યવાદ. ઉમર કૈદ, ઇસ ફિલ્મ કા ગાના. ઇસ ગાને કે બારે મેં બહુ સારે શ્રોતાઓ ને હમે લિખા ભી થા, અંદાજા લગાયા થા ઉન્હોને કે આજ કી ઇબારત પઢને કે બાદ હમે લગ રહા હૈ કે યે ગીત તો આપ સુનવાએંગે. જી હા, યહી ગાના અબ આપકો સુનવા રહે હૈ. મુકેશ ઓર લતા મંગેશકર કી આવાઝ હૈ, ગુલશન બાવરા કે બોલ હૈ. સંગીત કિસકા હૈ યે આપ બતાઈએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આંખો કો કિતના સુકૂન મિલતા હૈ, કિતની ઠંડક મિલતી હૈ. ઓર જબ મેં ઇસે દેખતી હું તો મુજે એસા લગતા હૈ કે પ્રકૃતિ ને યા ઈશ્વર ને હમે જો યે ઉપહાર દિયે હૈ ઇસકે બદલે મેં હમ ઉન્હે કૈસે ધન્યવાદ કહે સકતે હૈ. ભાઈ બહેન ફિલ્મ કા ગાના શમશાદ.

વિવિધ ભારતી દેશકી સુરીલી ધડકન. મિત્રો, આપ જોડાયેલા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. અત્યારે આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમમાં સુરીલા સફર. થોડી જ વારમાં બપોરે બરાબર 2 વાગે આપ સાંભળશો વિવિધ ભારતી મુંબઈ પરથી ત્રિવેણી કાર્યક્રમ.

વિવિધ ભારતી દેશ કી સુરીલી ધડકન. મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. અત્યારે આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી મુંબઈ પરથી કાર્યક્રમ ત્રિવેણી. થોડી જ વારમાં બપોરે બરાબર

0: सदैव सभी को सुख और समृद्धि से परिपूर्ण रखे। मौसम विभाग ने कल तक उत्तर प्रदेश, मध्य प्रदेश और विदर्भ में भीषण लू का रेड अलर्ट जारी किया है। दिल्ली, हरियाणा और चंडीगढ़ में लू की स्थिति के लिए ऑरेंज अलर्ट जारी किया गया है। आज पंजाब, बिहार, छत्तीसगढ़, आंध्र प्रदेश, हिमाचल प्रदेश, ओडिशा, राजस्थान, तेलंगाना और उत्तराखंड में भी लू की संभावना है। इस बीच कल तक ओडिशा और उत्तर प्रदेश में रात के समय मौसम गर्म रह सकता है। और अंत में मुख्य समाचार एक बार फिर। भारत और इटली के बीच आर्थिक संबंधों को और मजबूत करने के लिए भारत मध्य पूर्व यूरोप आर्थिक गलियारे को और विकसित करने पर सहमति। सरकार ने उपभोक्ताओं, पेशेवरों और सौंदर्य बोध क्लिनिकों द्वारा किसी भी कॉस्मेटिक उत्पाद का प्रयोग इंजेक्शन के रूप में करने पर प्रतिबंध लगाया। केंद्र ने इबोला रोग से प्रभावित देशों से आने वाले और वहां से गुजरने वाले यात्रियों के लिए एक परामर्श जारी किया। पश्चिम बंगाल सरकार का सभी मदरसों में वंदे मातरम को प्रार्थना गीत के रूप में अनिवार्य करने का निर्देश। तमिलनाडु में मुख्यमंत्री सी जोसेफ विजय के नेतृत्व वाले मंत्रिमंडल का विस्तार। अब मंत्रिमंडल में 4 महिलाओं सहित कुल 33 सदस्य। और आईपीएल क्रिकेट में आज शाम गुजरात टाइटंस का मुकाबला चेन्नई सुपर किंग्स से। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના સભ્યોએ આજે ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે પ્રતિનિધિમંડળ તેમજ વરિષ્ઠ પત્રકારો સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે ગુજરાતનો મત જાણવા લોકસભા સાંસદ પીપી ચૌધરીના વડપણ હેઠળના જેપીસીના સભ્યો મંગળવારથી રાજ્યના પ્રવાસે છે. ગઈકાલે રાજ્ય સરકારે આ વિધેયકને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ ન્યાયમંત્રીઓની બેઠક ગાંધીનગરમાં શરૂ થઈ છે, જેમાં પ્રતિનિધિમંડળના વડાઓ અને સભ્ય દેશોના પ્રતિનિધિઓ મંત્રીસ્તરની ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે આજે બ્રાઝિલ, ચીન, ભારત, ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, ઇન્ડોનેશિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિમંડળોનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ હાઇપરટેન્શન મહિના નિમિત્તે વિવિધ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આજે નાની દમણ ટેક્સી સ્ટેન્ડ ખાતે પર્યટકો, ટેક્સી ડ્રાઈવર અને સ્થાનિક નાગરિકો માટે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે દમણ નગરપાલિકાના પ્રમુખ દીપિકા ટંડેલે પ્રતિક્રિયા આપી હતી.
2: આ વર્લ્ડ હાઇપરટેન્શન મંથ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, જે 16 જૂન 2026 સુધી ચાલશે. એના અંતર્ગત દમણ વિસ્તારમાં ઘણા બધા કેમ્પ, અવેરનેસ કેમ્પ પણ લાગશે. તો આજે જે આપણે અહીંયા કેમ્પ રાખ્યું છે એમાં આપણું ટીબી ચેક થાય છે, બીએમઆઈ ચેક છે, ચેસ્ટનું એક્સરે ચેક થાય છે, બ્લડ પ્રેશર છે, બીપી ચેક, એ બધા ચેકઅપ થાય છે અને એ પણ ફક્ત ફ્રીમાં ચેકઅપ થાય છે.
1: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ નજીક સ્ટીલ બ્રિજના 130 મીટર લાંબા સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂર્ણ કરવામાં આવ્યું. આ સાથે 330 મીટર લાંબા સ્ટીલ બ્રિજમાંથી 230 મીટરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આ સ્ટીલ બ્રિજ 3 સ્પાન ધરાવતો બ્રિજ છે. 130 મીટર લાંબા આ સ્પાનને જમીનથી આશરે 14 મીટરની ઊંચાઈએ અસ્થાયી ટ્રેસ્ટલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને 2 સેમી ઓટોમેટિક જેકની મદદથી સ્વચાલિત પદ્ધતિ દ્વારા આગળ ધપાવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના ફૂલમાંથી બનતું પરંપરાગત સૂપ આજે પણ લોકોના આહાર અને આરોગ્ય માટે મહત્વનો ભાગ બન્યું છે. આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતું મહુડાનું સૂપ પૌષ્ટિક તેમજ આયુર્વેદિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. આ અંગે એક સ્થાનિક મહિલાએ પ્રતિક્રિયા આપી હતી.
3: મહુડાનો જે સૂપ છે એ શરીરને તાકાત અને પૌષ્ટિકતા પૂરું પાડે છે અને ઠંડક આપે છે શરીરને. તેથી આદિવાસી લોકો ઉનાળામાં આ સૂપ અઠવાડિયામાં 3-4 વખત પીતા હોય છે. આ મહુડાના સૂપમાં, મહુડાના ફૂલમાં જે છે એ આયર્ન અને કુદરતી સુગર રહેલું હોય છે, જેથી એ શરીરને ઠંડક પૂરી પાડે છે અને પૌષ્ટિક અને ઔષધીય રીતે આ સૂપ માનવામાં આવે છે.
1: બોટાદ જિલ્લાની ગઢડા નગરપાલિકા દ્વારા ઘેલો નદી સાફ કરવાના અભિયાનનો પ્રારંભ કરાયો. સંતો અને નગરપાલિકા પ્રમુખે શ્રીફળ વધેરી કામગીરીની શરૂઆત

0: કરાવી. અંદાજે 20 લાખના ખર્ચે ઘેલો નદીને સ્વચ્છ કરવામાં આવશે. ત્યારબાદ 6 કરોડના ખર્ચે રિવરફ્રન્ટની કામગીરી શરૂ થશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું. મહેસાણાના ખેરવા ગામમાં ગંદા પાણીને શુદ્ધ કરવા એરોબિક બ્રેકફિલ્ડ રિએક્ટર પ્લાન્ટનું નિર્માણ કરાયું છે. તેના થકી ગ્રામ્ય વિસ્તારોમાં વેડફાઈ જતા અને ગંદા પાણીનું વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થાપન કરી તેને શુદ્ધ કરીને ભૂગર્ભમાં ઉતારવામાં આવી રહ્યું છે. 5 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્લાન્ટ દ્વારા 5 તબક્કામાં પાણીનું શુદ્ધિકરણ કરાય છે. આ અંગે જિલ્લા ગ્રામ એજન્સીના પ્રભારી નિયામક હર્ષનિધિ શાહે કહ્યું કે આ કામગીરીથી ગામના ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે, મચ્છરોના ઉપદ્રવમાંથી મુક્તિ મળશે અને બીજા ગામોને પણ પ્રેરણા મળશે. રાજ્યના કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાન હજી પણ 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યાના અહેવાલ છે. ગત 24 કલાકમાં સૌથી વધારે 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતી, દેશ કી સુરીલી ધડકન. મિત્રો, આપ જોડાયેલા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. હવે સમય થયો છે ગુજરાતી ગીતો સાંભળવાનો. મિત્રો, આજે ભારતના સૌથી યુવા વડાપ્રધાન તરીકે ઓળખાતા રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. તેમણે 1984 થી 1989 દરમિયાન દેશનું નેતૃત્વ કર્યું. ભારતને આધુનિક ટેકનોલોજી, ટેલિકોમ અને કોમ્પ્યુટર યુગ તરફ આગળ વધારવામાં તેમણે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. યુવાનોને નવી દિશા આપવા, શિક્ષણ અને વૈજ્ઞાનિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેઓ સદાય જાણીતા રહ્યા છે. મિત્રો, 21 મે 1991 રોજ આતંકવાદી હુમલામાં તેમનું અવસાન થયું અને તેમની સ્મૃતિમાં દર વર્ષે આતંકવાદ વિરોધી દિવસ પણ મનાવવામાં આવે છે. અને આ દિવસનો હેતુ દેશના દરેક નાગરિકમાં શાંતિ, એકતા, માનવતા અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બનાવવાનો છે. ચાલો આપણે સૌ મળીને હિંસા સામે અવાજ ઉઠાવીએ અને પ્રેમ, સૌહાર્દ અને શાંતિભર્યા સમાજના નિર્માણ માટે સંકલ્પ લઈએ. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં સૌપ્રથમ ગીત સાંભળશો આસિત દેસાઈ અને હેમા દેસાઈના યુગલ સ્વરમાં.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
2: ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળશો સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના યુગલ સ્વરમાં કમલેશ સોનાવાલાની આ રચના.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
3: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: મિત્રો, આજે સંવાદ અને વિકાસ માટે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ મનાવવામાં આવે છે, જે આપણને વિશ્વભરની વિવિધ ભાષા, પરંપરા, કલા અને સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવે છે. અલગ અલગ સંસ્કૃતિઓ હોવા છતાં માનવતા આપણને એકબીજા સાથે જોડે છે અને આ દિવસનો હેતુ પરસ્પર સંવાદ, સહિષ્ણુતા અને એકતાની ભાવનાને મજબૂત

0: रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે.
4: અરે બેટા,

0: રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરી એ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
0: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં અંતિમ ગીત સાંભળશો સાધના સરગમના સ્વરમાં, રચના ઉમાશંકર જોશીની.

0: અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન

મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

અને આજે તો ખાસ પીવી પડે કેમ કે આજે છે આંતરરાષ્ટ્રીય ચા દિવસ. હવે પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ સરગમ. તો ચલો ચાની ચુસ્કી સાથે હિન્દી ગીતોની મહેફિલ માણીએ. કાર્યક્રમની શરૂઆત લતા મંગેશકર અને ઉદિત નારાયણના યુગલ સ્વરથી કરીએ. ફિલ્મ દિલ તો હૈ પાગલનું આ ગીત સાંભળીએ, જેને સંગીત આપ્યું છે ઉત્તમ સિંઘે અને શબ્દો છે આનંદ બક્ષીના.

0: मम्मा पापा का वो नामुमकिन सपना जो सच हुआ है।
1: कार्यक्रम आगळ અલકા યાજ્ઞિક અને હરિહરનના યુગલ સ્વરમાં ફિલ્મ ખામોશી તે મ્યુઝિકલનું આ ગીત સાંભળીએ, જેમાં સંગીત આપ્યું છે જતીન લલિતે, શબ્દો છે મજરૂહના.
0: લેકિન મેં આસમાન કો છૂના ચાહતી હું, ગાના ચાહતી હું. આવાઝ ઓર ખામોશી ટકરાતે ગયે, ફિર ભી સપને જિંદા હૈ, હૈ ના યે નામુમકિન સપના. લેકિન વો જિંદગી હી ક્યા જિસમે કોઈ નામુમકિન સપના ના હો.

હમણાં જ તમે સાંભળી રહ્યા હતા બોમ્બે જયશ્રીના સ્વરમાં ફિલ્મ રહેના હૈ તેરે દિલ મેં ફિલ્મનું ગીત, જેમાં સંગીત હતું હરીશ જયરાજનું, શબ્દો સમીરનું.

હવે પછીનું ગીત સફાકત અલી, શંકર મહાદેવન અને ગાલિસાના સ્વરમાં સાંભળીએ. ફિલ્મ છે કભી અલવિદાના કહેના, સંગીત શંકર અહેસાન લોયનું, શબ્દો જાવેદ અખ્તર.

કાર્યક્રમના અંતમાં કવિતા શેઠ અને અમિતાભ ભટ્ટાચાર્યના યુગલસરમાં ફિલ્મ વેકઅપ સીડનું ગીત સાંભળીએ, જેને સંગીત આપ્યું છે અમિત ત્રિવેદીએ, શબ્દો છે જાવેદ અખ્તરના.

0: આ સાથે જ હિન્દી ગીતોનો કાર્યક્રમ સરગમ અહીંયા સમાપ્ત થાય છે.
1: હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય

0: आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
1: ગુજરાતી ગીતોથી સભર સુરીલી સાંજનો કાર્યક્રમની શરૂઆતમાં સુલભ ધાંધુકિયાની આ રચના હસમુખ પાટડિયા અને નીરા ધોળકિયાના સ્વરમાં સાંભળીએ।

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: કાર્યક્રમમાં આગળ ધ્રુવભટ્ટની આ રચના સાંભળીએ. જેને સ્વર આપ્યો છે સોહની કાપડિયાએ.

0: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है। भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं। विवरण के लिए विजिट करें afcat.edcil.co.in पर।
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
3: રચના અનિલ જોશીની, સ્વર હર્ષ રાઠોડનો।

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: કાર્યક્રમના અંતમાં પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં મેઘબિંદુની રચના સાંભળીએ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે હિન્દી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમની શરૂઆત કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ આરાધનાના આ ગીતથી કરીએ, જેમાં શબ્દો છે આનંદ બક્ષીના.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

ફિલ્મ રામલખનનું આ ગીત મોહમ્મદ અઝીઝ, અનુરાધા પૌડવાલ, નીતિન મુકેશ અને સાથીઓના સ્વરમાં સાંભળીએ. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, શબ્દો આનંદ બક્ષીના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત

જે અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. તમે સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરીલા સફર, જેનો શેષ ભાગ એક અંતરાલ બાદ સાંભળીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર હવે આપણે સાંભળીએ ફિલ્મ ડ્રોપઆઉટ ફિલ્મની ટીમ સાથેનો માહિતી સાથે ભરેલો એક સુંદર વાર્તાલાપ.

0: મેં ગુજરાત કા હું ગુજરાતી છું એમ તો જોવા જઈએ તો, કારણ કે અહીંયા જ આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ, પણ મારી મધર ટંગ જે છે એ મરાઠી છે, તો ઘરમાં મરાઠી ગીતોને એવી રીતે સાંભળવામાં આવતું હતું. તો તમને કદાચ ખબર હશે, ગીત રામાયણ કરીને એક કાર્યક્રમ થતો હતો મહારાષ્ટ્રમાં, તો સુધીર ફડકેજી, હા, તો એ ગીતો ઘરમાં રિપીટમાં, એટલે જ્યારે પણ એ વાગે તો એની વેટ કરતા ઘરે કે ક્યારે વાગશે, અને પછી એ રીતે રેડિયો ઓન કરીને ઘરે બધા એની ત્યાં બેસી રહે. તો મારી એ યાદ છે. અને સવારમાં પણ આઈ ગેસ સન્ડેના મરાઠીનો પ્રોગ્રામ આવે છે, ઇવન ગુજરાતી પણ અમે સાંભળીએ છીએ, કારણ કે ઓફકોર્સ, તો એવો એક કનેક્શન છે આકાશવાણી સાથે.
1: બહુત બહુત હી અચ્છા લગા આપ દોનો સે બાત કરકે કે આપ લોગો કા આકાશવાણી કે સાથ ઇતના જુડાવા ઓર આપને અપની ફિલ્મ મે વો એક સીન ભી ડાલા હૈ ઓર મે આપકો યહાં બતા દુ કે કૃષિ આધારિત કાર્યક્રમ હૈ વો આજ ભી હોતા હૈ હર સ્ટેશન સે હોતા હૈ હર દિન હોતા હૈ
0: જી જી
1: તો યે તો મુજે બહુત અચ્છા લગા આપ દોનો સે મુલાકાત કરકે ઓર આપ કુછ અગર સંદેશ દેના ચાહે આકાશવાણી કે માધ્યમ સે તો જરૂર કહે.
2: મે આકાશવાણી કે સભી શ્રોતાઓ કો પહેલે તો નમસ્કાર કરતા હું, ધન્યવાદ દેતા હું कि आज हमें सुन रहे हैं. और मैं आपको ये बताना चाहूँगा कि ड्रॉपआउट 29 मई को सिनेमाघरों में रिलीज हो रही, आप लोग जरूर देखिए. मैं आपको प्रॉमिस करता हूँ कि आप देख के जैसे अंदर गए होगे वैसे नहीं वापस आओगे. और आप हमें जरूर बताइएगा फीडबैक, आपको कैसी लगी फिल्म.
1: श्योर. और
0: जी मैं भी सभी से यही अपील करना चाहूंगा कि आप लोगों को पसंद आएगी, आप लोगों को अगर क्लैरिटी चाहिए जीवन में, लाइफ में, तो आपको क्लैरिटी भी मिलेगी. और इसी के साथ बस यही संदेश है कि कभी भी क्विट मत करिए.
1: बिल्कुल सही कहा आपने, वो मुझे एक कविता की पंक्तियां याद आ रही हैं. कौन कहता है कि आसमां में सुराख नहीं होता, एक पत्थर तो तबीयत से उछालो यारों, दुष्यंत कुमार जी की कविता है. आप दोनों का हार्दिक धन्यवाद, आप लोग यहां पर आए हैं, आपकी पूरी टीम यहां पर.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું સુરીલા સફરના શેષ ભાગમાં. કાર્યક્રમને આગળ વધારીએ ફિલ્મ કટી પટંગના આ ગીતથી, જેને સ્વર આપ્યો છે કિશોર કુમારે, સંગીત આર ડી બર્મનનું, શબ્દો આનંદ બક્ષીના.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

કાર્યક્રમના અંતમાં ફિલ્મ તીસરી મંઝિલનું આ ગીત આશા ભોસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ. સંગીત છે આર ડી બર્મનનું, શબ્દો મજરૂહના.

આ સાથે જ કાર્યક્રમ સુરીલા સફર અહીંયા સમાપ્ત થાય છે. હવે પછી બરાબર 7 વાગે અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ જયમાલા સાંભળી શકશો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. વર્ષ 2029માં દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે તો રાજ્યમાં વર્ષ 2034માં વિધાનસભા ચૂંટણી યોજાશે. સંયુક્ત સંસદીય સમિતિના વડા પીપી ચૌધરીનું નિવેદન. વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત. સાબરકાંઠાની ભોલેનાથ ડેરીમાંથી 2500 કિલોથી વધુનો ભેળસેળ યુક્ત માવાનો જથ્થો જપ્ત. સૌરાષ્ટ્ર અને કચ્છ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે તાઇવાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે દેશમાં એક સાથે ચૂંટણી થવી તે સુધારા માટે વિવિધ રાજ્યમાં જઈ જેપીસીએ લોકોને સાંભળ્યા. આ જ કડીમાં સમિતિએ ગુજરાતમાં પણ

0: વિવિધ નિષ્ણાતોના પ્રતિભાવ મેળવ્યા છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ચૌધરીએ કહ્યું કે રાજ્યમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પછી સરકારનો સમયગાળો 5 વર્ષનો જ રહેશે. બાકીના સમય માટેની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. વર્ષ 2029માં જો દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થઈ જશે તો વર્ષ 2034માં તમામ ચૂંટણીઓ એક સાથે યોજાશે તેમ પણ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું.
1: 2027 का जो चुनाव होगा, चुनाव होने के बाद में अगर कोई कानून होगा वो आगे वाले चुनाव पे लागू होगा. 27 का जो चुनाव होगा 5 साल के लिए होगा और 5 साल वो सरकार चलेगी. और 2029 में अगर कानून लागू होता है तो 2029 के बाद में जो भी विधानसभाओं के चुनाव होंगे और जो भी पार्लियामेंट में चाहे अविश्वास प्रस्ताव या विश्वास का प्रस्ताव जो भी होता, तो वो जो नया बिल आ रहा है पार्लियामेंट जिसको पास करेगी उसके तहत ही वो चुनाव रेगुलेट होंगे. तो 32 में जो चुनाव होगा, तो अगर 29 में कानून आ जाएगा तो 34 में वापस होगा सबके साथ.
0: લાર્સન એન્ડ ટુબ્રો એલએનટી કંપનીની વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત થઈ. સત્તાવાર યાદી મુજબ રાજ્ય સરકારના સહકારથી તૈયાર થયેલી આ સંસ્થાનો હેતુ યુવાનોને રોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. અહીંથી 2 પાયલોટ બેચના કુલ 201 તાલીમાર્થીઓની તાલીમ પૂર્ણ થઈ ગઈ. વડનગર ખાતે 45 થી 90 દિવસની તાલીમ પામેલા યુવાનો હાલ સેમિકન્ડક્ટર ફેબ ઉદ્યોગ ધોલેરા, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો પરિયોજના, ખંભાળિયાના સોલાર પાવર પ્લાન્ટ અને પાણીપત રિફાઇનરી પરિયોજના જેવી યોજનાઓમાં 18 થી 20 હજાર રૂપિયા સુધીના સ્ટાઇપેન્ડ પર કામ કરે છે. ગાંધીનગરમાં કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે બ્રિક્સ દેશ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના ન્યાયમંત્રીઓ સાથે મુલાકાત કરી. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મેઘવાલે કહ્યું કે 21મી સદીની સુલભ, સમયસર અને નાગરિક કેન્દ્રિત ન્યાય પ્રણાલીઓ માટે મધ્યસ્થી અને તેના દ્વારા વૈકલ્પિક વિવાદ નિરાકરણને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
2: सभी देशों ने इस पे सहमति प्रकट की कि आर्बिट्रेशन, मीडिएशन और कंसिलिएशन पे हमें जोर देना चाहिए और जो भी बेस्ट प्रैक्टिसेज जिस जिस कंट्री में हैं वो आपस में हम शेयर करेंगे, कैपेसिटी बिल्डिंग बनाएंगे, ट्रेनिंग कोई जजेज की या जुडिशियल ऑफिसर्स की जरूरी हुई तो वो आपस में ट्रेनिंग का इंतजाम करेंगे, लेकिन हम ADR को प्रमोट करेंगे.
0: સાબરકાંઠાના તલોદમાં આવેલી ભોલેનાથ ડેરીમાંથી આશરે 2500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો કબજે કરાયો. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેડિયાએ કહ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક તપાસ કરાતા ડેરીમાંથી 5 લાખ રૂપિયાની કિંમતનો માવાનો જથ્થો જપ્ત કરાયો છે. આ સાથે જ ખૂબ જ ગંદકી વચ્ચે બનેલા 550 કિલો અખાદ્ય માવાનો સ્થળ પર નિકાલ કરાયો હતો. એટલું જ નહીં, ભોલેનાથ ડેરીનું ફૂડ લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું હોવાનું શ્રી પાનશેડિયાએ ઉમેર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR News Gujarat પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. રાજ્ય પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 7 થી 21 મે દરમિયાન ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. આ અંગે રાજ્ય પોલીસ વડા DGP ડૉક્ટર KLN રાવે કહ્યું કે રાજ્યના દરેક પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકને લાંબા સમયથી બાકી રહેલા ખોવાયેલા લોકોના કેસને ફરી ખોલવા, તેમની સમીક્ષા કરવા અને ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના અપાઈ છે.
3: ગુજરાત પોલીસે તાજેતરમાં ઓપરેશન મિલાપ કરીને એક કાર્યક્રમ શરૂ કરવામાં આવેલી છે. ખાસ ઉદ્દેશ એ છે કે જે મિસિંગ પર્સન છે, જે ગુમ થયેલા વ્યક્તિઓને શોધ કરવા માટે એ ઓપરેશન મિલાપ અમે હાથ ધરવામાં આવેલું છે. અને છેલ્લા 15 દિવસમાં અમે લગભગ 701 જેટલા જે ખોવાઈ ગયા છે, જેમાં અમુક મહિલાઓ છે, બાળકો છે, ટીનેજર્સ છે, એ લોકોને મિલાપ કરવા માટે CID ક્રાઇમે એક અભિગમ અપનાવ્યું છે. ઓપરેશન
0: વાવ થરાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG એ 2 લાખ રૂપિયાથી વધુની કિંમતના કેફી પદાર્થ સાથે 3 લોકોની ધરપકડ કરી. થરાદ ટાઉન વિસ્તારમાં વાવ થરાદ હાઇવે તરફથી આવતી કારની પોલીસે તપાસ કરતા 2 લાખ રૂપિયાથી વધુની કિંમતનો અંદાજે 66 ગ્રામ કેફી પદાર્થ મળી આવ્યો. આ સાથે જ પોલીસે 7 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કર્યો છે.

0: રાજ્યમાં કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરા અને નગર હવેલીમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું.
1: इसका जो फोरकास्ट अगले 7 दिन के लिए हम दे रहे हैं 21 से 27 मई तक. 21 तारीख मौसम आमतौर पर शुष्क रहेगा, लेकिन 22-23 के लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम में गर्जना के साथ बारिश का संभावना रहेगा. मेनली जो डिस्ट्रिक्ट 22 तारीख को हम दे रहे हैं, गीर सोमनाथ, अमरेली, दीव, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग के लिए दिया गया है. अधिकतम तापमान है, तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन.
0: અમદાવાદ લાઇવ ટ્રાફિક ડેટા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ આધારિત આયોજનથી દેશનું અગ્રણી અદ્યતન ગતિશીલ શહેર બનશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા ગૂગલ મેપ્સના રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ RMI નામના અદ્યતન ટ્રાફિક બુદ્ધિમત્તા મંચનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાશે. શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે ગૂગલ મેપ્સ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાશે તેમ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
2: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક ડેટા બેઝડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કાર્યવાહી થશે. આગામી દિવસોમાં ગૂગલ સાથે પાર્ટનરશિપ કરીને આપણે એનું જે ડેટા છે જે રિયલ ટાઈમ પર મળે છે એ ડેટાના આધારે કયા જગ્યામાં કેટલું ટ્રાફિક છે, ટ્રાફિક કન્જેશન પોઈન્ટ ક્યાં ક્યાં છે, કયા રોડમાં કેટલું સ્પીડ છે, એ તમામ બાબતોના આધારે રિયલ ટાઈમ બેસિસ પર ડિસિશન મેકિંગ કરી શકાય.
0: રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહામંડળ ITTF વર્લ્ડ પેરા એલિટ તાઇપેઈ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. તાઇવાનના તાઇપેઈ શહેરમાં 17-21 મે સુધી યોજાયેલી સ્પર્ધાની મહિલા સિંગલ શ્રેણીમાં આ સિદ્ધિ મેળવનારા ખેલાડી ભાવિના પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી હતી. સ્પર્ધામાં મહિલા ડબલ્સની સેમીફાઇનલની બીજી મેચમાં તેમણે કોરિયાના મૂન સુંઘેને હરાવ્યા હતા, જ્યારે મહિલા ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સની ફાઇનલ મેચમાં કોરિયાની જોડી સામે તેમનો પરાજય થયો. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને આગામી ચોમાસામાં લોકોને મુશ્કેલી ન પડે અને માનવ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા અધિકારીઓને સૂચના આપી છે. કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા કરતાં તેમણે તમામ સાધન સામગ્રી, મોબાઇલ નંબર અને સાધનોને અપડેટ રાખવા જણાવાયું છે. રાજ્ય પોલીસે વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી. સત્તાવાર યાદી મુજબ વસ્તી ગણતરીના બહાને લોકોને છેતરવા અસામાજિક તત્વો દ્વારા મોકલાતી નકલી લિંક પર ક્લિક ન કરવા તેમજ APK ફાઇલ ડાઉનલોડ ન કરવા પોલીસે અનુરોધ કર્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીના રૂબરૂ અવલોકનની પ્રક્રિયા આગામી 28 અને 29 તારીખે યોજાશે. અરજી કરનારા ઉમેદવાર આ માટેનું પ્રવેશપત્ર SCI.GSEB.ORG અથવા GSEB.ORG વેબસાઇટ પર તેમનો બેઠક ક્રમાંક અને અરજી કરતી વખતે નોંધાયેલા મોબાઇલ નંબર ભરીને આજથી ડાઉનલોડ કરી શકશે. સાબરકાંઠાના વધુ 6 આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધારાધોરણ NQAS પ્રમાણપત્ર એનાયત કરાયા. આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર, સંક્રમણ નિયંત્રણ, કર્મચારીઓની સજ્જતા, સ્વચ્છતા વ્યવસ્થા તેમજ દર્દી કેન્દ્રિત સેવાઓ જેવા માપદંડોના મૂલ્યાંકન બાદ રાજપુર, મૌછા, પેઢમાલા, મોયાદ, ઊંચી ધનાળ અને ભાંભુડી આયુષ્યમાન કેન્દ્રને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પ્રમાણપત્ર અપાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષ 2029માં દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે તો રાજ્યમાં વર્ષ 2034માં વિધાનસભા ચૂંટણી યોજાશે. સંયુક્ત સંસદીય સમિતિના વડા PP ચૌધરીનું નિવેદન. વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત. સાબરકાંઠાની ભોલેનાથ ડેરીમાંથી 2,500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો કબજે કરાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે તાઇવાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 વાગે

0: શાસ્ત્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: FM આપે ટ્યુન કર્યું છે. અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ જયમાલાનો શેષ ભાગ સાંભળીએ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં ઐશ્વર્યા મજુમદાર અને મુરલાલાના સ્વરમાં ફિલ્મ હેલારૂનું આ ગીત સાંભળીએ, જેમાં સંગીત આપ્યું છે મેહુલ સુરતીએ, શબ્દો છે સૌમ્ય જોશીના.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: 96.7 FM આપે ટ્યુન કર્યું છે. હવે પછી બરાબર 7:50 ગુજરાતીમાં સમાચાર સાંભળશું.
2: આકાશવાણી સમાચાર, યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરને વધુ વિકસાવવા ભારત અને ઇટાલી સંમત થયા. દેશમાં ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને LPGનો પૂરતો પુરવઠો હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. નવી દિલ્હીમાં યોજાનારી 4th ભારત આફ્રિકા ફોરમ સમિટ મોકૂફ. DRIએ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાંથી 120 કરોડ રૂપિયાની કિંમતની ઇ સિગારેટ જપ્ત કરી. અને IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારત અને ઇટાલી વેપાર, રોકાણ અને પુરવઠા શૃંખલા સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવા માટે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર IMEC વધુ વિકસાવવા સંમત થયા. એક સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીએ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર પર સહયોગ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરી વૈશ્વિક વેપાર જોડાણ અને સમૃદ્ધિને ફરીથી આકાર આપવા અને પ્રોત્સાહન આપવા માટે તેની પરિવર્તનશીલ સંભાવના વ્યક્ત કરી. રોમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ IMEC યુરોપ, મધ્ય પૂર્વ અને ભારતને જોડતો એક મુખ્ય કનેક્ટિવિટી અને આર્થિક કોરિડોર ગણાવ્યો, જે વેપાર, રોકાણ અને પુરવઠા શૃંખલા સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવાની ક્ષમતા ધરાવે છે. કેન્દ્ર સરકારે આજે ફરી એકવાર ખાતરી આપી હતી કે ભારતમાં ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને LPGનો પુરવઠો પૂરતો છે અને રિફાઇનરી માંગને પહોંચી વળવા

0: આ માટે શ્રેષ્ઠ ક્ષમતા પર કાર્યરત છે. એલપીજી ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે અને રિફાઇનરીમાં દરરોજ લગભગ 46 થી 47 હજાર ટન એલપીજીનું ઉત્પાદન થાય છે. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તરીય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે તમામ પેટ્રોલ પંપ પર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
1: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
0: બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે જણાવ્યું હતું કે તેઓ નાવિકોની સલામતી અને સરળ દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિસ્સેદારો સાથે સતત સંકલન કરી રહ્યા છે. 28 થી 31 મે દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી 4થી ભારત આફ્રિકા ફોરમ સમિટ આફ્રિકાના કેટલાક ભાગોમાં વિકસતી આરોગ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અને આફ્રિકન યુનિયન કમિશન વચ્ચે સમિટના આયોજન અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિ અંગે પરામર્શ યોજાયો હતો, જેમાં આફ્રિકન નેતા અને હિસ્સેદારોની સંપૂર્ણ ભાગીદારી અને જોડાણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર અપાયો. આ પરામર્શ પછી બંને પક્ષ સંમત થયા કે 4થી ભારત આફ્રિકા ફોરમ સમિટ પછીની તારીખે બોલાવવી સલાહભર્યું રહેશે. ભારતે સરહદ પારના આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદનો સામનો કરવા માટે સંયુક્ત વૈશ્વિક પ્રયાસ કરવાની હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં 11મી વાર્ષિક બ્રિક્સ આતંકવાદ વિરોધી કાર્યકારી જૂથની બેઠકને સંબોધતા વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જે આતંકવાદને આશ્રય આપનારા અને સમર્થન આપનારાઓને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા અને આતંકવાદી જૂથો દ્વારા આતંકવાદી ભંડોળ, કટ્ટરપંથીકરણ અને ઉભરતી ટેકનોલોજીના દુરૂપયોગનો સામનો કરવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગની પણ હાકલ કરી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે વિશ્વ ભારત તરફ એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 5 દેશની મુલાકાત અંગે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે આ મુલાકાત સમાજના દરેક વર્ગ માટે ફાયદાની ખાતરી આપે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીની મુલાકાત દર્શાવે છે કે ભારત વૈશ્વિક મંચ પર મજબૂત રીતે ઊભું છે. તેમણે કહ્યું કે પ્રવાસ દરમિયાન ભારતમાં 75 થી 100 અબજ ડોલરનું રોકાણ કરવાની યુએની પ્રતિબદ્ધતા સહિત 57 મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરાયા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા કુદરતી ભાગીદારો તરીકે કામ કરી રહ્યા છે અને ટેકનોલોજી, નવીનતા, ઉચ્ચ ચોકસાઈ સંરક્ષણ, ડિજિટલ ડેટા સેન્ટર્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને તબીબી ઉપકરણ સહિતના ક્ષેત્રમાં એકબીજાના પૂરક છે. નવી દિલ્હીમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના વાર્ષિક નેતૃત્વ સમિટને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચેની ભાગીદારી પરસ્પર વિશ્વાસ અને સહિયારા આર્થિક હિત દ્વારા મજબૂત બને છે.
2: बड़ी बड़ी कंपनियों के, अंतरराष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं, उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई. अगर हम सिर्फ ये जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने बातचीत की उन्हीं का अगर वैल्यू देखे तो वो $3 trillion से ज्यादा इनकी वैल्यू बनती है. यानी भारत की GDP के लेवल के सीईओज मिल के सब उनके साथ ચર્ચાએ હોઈ હે આગે કી ભારત કી વિકાસ યાત્રા મે જુડને કે લિયે.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા X હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કૈલાશ માનસરોવર યાત્રા 2026 માટે યાત્રીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજ્યો હતો. જૂનમાં શરૂ થનારી આ યાત્રા ઓગસ્ટ સુધી ચાલશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કુલ 1000 યાત્રીની પસંદગી એક વ્યાજબી કોમ્પ્યુટર જનરેટેડ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. 50 યાત્રીની કુલ 20 બેચ લિપુલેખ અને નાથુલા પાસમાંથી મુસાફરી કરશે. બંને રૂટ હવે સંપૂર્ણપણે મોટરેબલ છે. યાત્રીઓ યાત્રા વેબસાઇટ પર લોગિન કરી તેમની પસંદગીની સ્થિતિ તપાસી શકે. શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે શાળા વ્યવસ્થાપન સમિતિ માર્ગદર્શિકા 2026 ખાનગી બિનસહાયતી શાળાને લાગુ પડતી નથી. આ સંસ્થાને સરકાર અથવા સ્થાનિક સત્તાવાળાઓ તરફથી કોઈ અનુદાન મળતું નથી. તાજેતરમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમુદાય ભાગીદારી અને શાળા શાસનને મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં શાળા વ્યવસ્થાપન સમિતિ માર્ગદર્શિકા જાહેર કરી હતી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે

જે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ઉમ્મીદ નેટવર્ક દેશને સમર્પિત કર્યું. ઉમ્મીદ એટલે વારસાગત વિકારોના સંચાલનની અનન્ય પદ્ધતિ, જે બાયોટેકનોલોજી વિભાગ દ્વારા વારસાગત આનુવંશિક વિકારોનો સામનો કરવા માટે એક રાષ્ટ્રીય પહેલ છે. આ પહેલ નિદાન, સલાહ, નિવારણ, તાલીમ અને જાહેર આરોગ્ય જાગૃતિને સમાવિષ્ટ સંકલિત અભિગમ દ્વારા વારસાગત આનુવંશિક વિકારોનો સામનો કરવા ભારતના પ્રથમ વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિક દેશના લોકો માટે આરોગ્ય સંભાળને સસ્તી અને સુલભ બનાવવાની છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ઈ સિગારેટ દાણચોરીના રેકેટ પર મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે 120 કરોડ રૂપિયાની કિંમતની 3 લાખ ઈ સિગારેટ જપ્ત કરી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધિત ઈ સિગારેટ ચીનમાંથી મેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ 2019 હેઠળ ભારતમાં ઈ સિગારેટ અને તમામ ઇલેક્ટ્રોનિક નિકોટીન ડિલિવરી પ્રણાલી પ્રતિબંધિત છે. ઉત્તરાખંડમાં નૈનીતાલ જિલ્લાના ભવાલી વિસ્તારમાં એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા

પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા દેશના લોકો માટે આરોગ્ય સંભાળને સસ્તી અને સુલભ બનાવવાની છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ઈ સિગારેટ દાણચોરીના રેકેટ પર મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે 120 કરોડ રૂપિયાની કિંમતની 3 લાખ ઈ સિગારેટ જપ્ત કરી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધિત ઈ સિગારેટ ચીનમાંથી મેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ 2019 હેઠળ ભારતમાં ઈ સિગારેટ અને તમામ ઇલેક્ટ્રોનિક નિકોટીન ડિલિવરી પ્રણાલી પ્રતિબંધિત છે. ઉત્તરાખંડમાં નૈનીતાલ જિલ્લાના ભવાલી વિસ્તારમાં એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા 2 મહિલા સહિત 5 લોકોના મોત થયા. સ્થાનિક પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટીમે ખીણમાંથી તમામ મૃતદેહ બહાર કાઢ્યા. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં ફિલ્ડ અધિકારી સાથે ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન એ નોંધવામાં આવ્યું કે ટ્રેનમાં તાજેતરમાં બનેલી આગની અનેક ઘટનાની પ્રાથમિક તપાસ અસામાજિક તત્વોની સંડોવણી બહાર આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આવી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને રેલવે સુરક્ષા દળ સક્રિયપણે તેમની તપાસ કરી રહ્યું છે. બેઠક દરમિયાન ચર્ચામાં સુધારેલ રિપોર્ટિંગ સિસ્ટમ દ્વારા ક્ષેત્રમાંથી ગુપ્ત માહિતી એકત્ર કરવાની પદ્ધતિને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સના 4 ઓવરમાં 0 વિકેટે 45 રન થયા છે. સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે આજે જણાવ્યું કે સાયપ્રસ યુરોપ, પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર ખાડી અને ઉત્તર આફ્રિકન બજારમાં પ્રવેશ મેળવવા માંગતા ભારતીય વ્યવસાય માટે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક મંચ તરીકે સેવા આપવા તૈયાર છે. મુંબઈમાં ભારત સાયપ્રસ બિઝનેસ ફોરમને સંબોધતા તેમણે જાહેરાત કરી કે આ વર્ષે 1 સપ્ટેમ્બરથી મુંબઈમાં સાયપ્રસ ટ્રેડ સેન્ટર કાર્યરત થશે. શ્રી ક્રિસ્ટોડોલિડ્સે જણાવ્યું કે ભારત અને સાયપ્રસ વચ્ચેની ભાગીદારી ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેના આર્થિક સંબંધને પણ મજબૂત બનાવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરને વધુ વિકસાવવા ભારત અને ઇટાલી સંમત થયા. દેશમાં ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એલપીજીનો પૂરતો પુરવઠો હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. નવી દિલ્હીમાં યોજાનારી 4થી ભારત આફ્રિકા ફોરમ સમિટ મોકૂફ. ડીઆરઆઈએ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાંથી 120 કરોડ રૂપિયાની કિંમતની ઈ સિગારેટ જપ્ત કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ઘડિયાળમાં બરાબર 8:15 થઈ રહી છે અને હવે ઝરોખા અંતર્ગત રજૂ કરીએ છીએ આજે હવે પછી અને આવતીકાલે રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે પછી બરાબર 9 અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ, ત્યારબાદ 9:30 કાર્યક્રમ ફિલ્મ સંગીત, બરાબર 10 છાયા ગીત, 10:30 ઢલતી જાય રાત. હવે આવતીકાલે શુક્રવાર 22 મે 2026 પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા આ મુજબ. સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 કાર્યક્રમ અમૃતધારા, જેમાં વિષય છે સંકલ્પ, વક્તા છે ડૉક્ટર ચંદ્રકાંત શેઠ. 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સંગીત સરિતા. બરાબર 7 ભૂલે બિસરે ગીત, ત્યારબાદ 7:30 હમ હે રાહી પ્યાર કે, 8:15 વંદે માતરમ એક જય ઘોષ. બરાબર 8:30 ચિત્રલોક સાંભળી શકશો, 9 અનુરૂપ વિવાહ સંસ્થા સ્પોન્સર પ્રોગ્રામ સાંભળશો, 9:00

37 મિનિટે આજ કે ફનકાર બરાબર 10:02 ગુજરાતી ગીતો સાંભળી શકશો. બરાબર 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, ત્યારબાદ 11:02 કાર્યક્રમ દિલસે, ત્યારબાદ 11:30 જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ સાંભળી શકશો. ત્યારબાદ 12:05 યાદો કી મહેફિલ, બરાબર 12:30 મહિલાઓ માટેનો સ્પેશિયલ કાર્યક્રમ સહિયર, જેમાં વિષય છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. ત્યારબાદ ઉનાળામાં ત્વચા અને શરીરની કાળજી વિશે ડૉક્ટર તૃપ્તિ શાહ સાથે અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીની વાતચીત સાંભળી શકશો. ત્યારબાદ 12:00 કાર્યક્રમ સુરીલા સફર, બરાબર 2:00 વંદે માતરમ એક જય ઘોષ, 2:35 ગુજરાતી સુગમ ગીતોનો કાર્યક્રમ સાંભળશો. ત્યારબાદ 3:00 કાર્યક્રમ સખી સહેલી. ચાર વાગે પિટારા હેલો ફરમાઈશ, 5:00 કાર્યક્રમ સરગમ, 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ સાંભળશો. ત્યારબાદ 6:00 હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર, 7:00 કાર્યક્રમ જયમાલા, 7:45 ગુજરાતી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ એક ગીત, 8:00 હવામહેલ, 8:15 કાર્યક્રમ ચિત્રલોક. ત્યાર પછી 9:00 કાર્યક્રમ આપકે લીએ, 9:30 કાર્યક્રમ ફિલ્મ સંગીત, 10:00 કાર્યક્રમ છાયા ગીત, અને 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. કાર્યક્રમની વિગત બાદ હવે પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમની શરૂઆત ફિલ્મ ફતેહના ગીતથી કરીએ, જેને સ્વર આપ્યો છે સ્ટેબિન બેન અને રૂપાલી મુઘે, સંગીત હેરોન ગેવિનનું, શબ્દો મનદીપ ખુરાનાના.

હવે પછીનું ગીત ફિલ્મ લવે આપાથી સંગીત તનિષ્ક બાગચીનું, શબ્દો ગુરપ્રીત સૈનીના અને સ્વર છે જુબિન નોટિયાલ અને ઝરહર ખાનનો.

હમણાં જ તમે સાંભળી રહ્યા હતા ફિલ્મ ફાઈટરનું આ ગીત, જેને સ્વર આપ્યું છે અરિજિત સિંઘ, જોનીતા ગાંધી, વિશાલ દદલાની અને શેખરે. સંગીત વિશાલ શેખરનું, શબ્દો કુમારના. દોસ્તો, હવે સમય છે એક નાનકડા બ્રેકનો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: સપનો કો હકીકત મેં બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મેં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. विवरण के लिए विजिट करें afcat.edcil.co.in पर.
4: 96.7 FM पर विविध भारतीय विज्ञापन प्रसारण सेवा अहमदाबाद केंद्र आप सांभळी रह्या छो.

સ્વાગત છે તમારું કાર્યક્રમ ચિત્રલોકમાં. હવે પછી સાંભળીએ ફિલ્મ પ્યાર હૈ તો હૈ ફિલ્મનું આ ગીત, અરિજિત સિંઘ અને ઈશિતા વિશ્વકર્માના સ્વરમાં. સંગીત છે અનિકનું.

કાર્યક્રમના અંતમાં ફિલ્મ છાવાનું આ ગીત સાંભળીએ, જેને ગાયું છે અરિજિત સિંઘે, સંગીત છે એ આર રહેમાનનું, શબ્દો છે ઇરશાદ કામિલના.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ઘડિયાળમાં બરાબર 9:30 થઈ છે અને સમય થઈ ગયો છે કાર્યક્રમ ફિલ્મ સંગીતનો. શ્રોતા મિત્રો, તમને બધાને ખ્યાલ જ હશે કે આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ હતો અને જ્યારે ચાની વાત થાય ત્યારે કેટલી યાદો તાજી માજી થઈ જતી હોય છે. અત્યારે ઘણા લોકો એવા હશે કે જે કદાચ ટપરી પર બેઠા બેઠા ચાની ચૂસકી લઈને મને સાંભળી પણ રહ્યા છે. ચાની સાથે અઢળક લાગણીઓ જોડાયેલી હોય છે નહીં, અને આ લાગણીને સમજવા માટે ચા પીવી એ બિલકુલ જરૂરી નથી. એ ચા ન પીતી વ્યક્તિ પણ આરામથી સમજી જાય છે, કેમ કે આખરે દરેક ચા ન પીનાર વ્યક્તિ ચાના ઘેરા વ્યક્તિ સાથે સંપર્કમાં જ હોય છે. એ મિત્ર હોય, ઘરનો કોઈ સભ્ય હોય, કે આપણો જીવનસાથી પણ કેમ ન હોય. અને આ ચા પ્રેમીઓનો પ્રેમ એ તો સ્વર્ગમાં પણ વખણાતો હશે. બ્રહ્માંડમાં ચારે કોર એની વાતો થતી હશે કે યાર કેટલી હદે વફાદારી. તો બસ ચાની ચુસ્કીઓ માણતા રહો અને આવી જ રીતે ચાની જેમ દરેક જગ્યાએ ભળતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ ફિલ્મ આઈ હેટ લવ સ્ટોરીઝના આ ગીતથી, જેને ગાયું છે સુરજ જગન અને મહાલક્ષ્મી અય્યરે, સંગીત આપ્યું છે વિશાલ અને શેખરે, શબ્દો છે અન્વિતા દત્તના.

હવે પછી ફિલ્મ સાવરિયાનું આ ગીત પાર્થિવ ગોહિલના સ્વરમાં સાંભળીએ. સંગીત છે મોન્ટીનું, શબ્દો સંદીપ નાથના.

ચાની વાતો થાય એટલે પ્રેમ તો આપ મેળે પાછો પાછળ જ આવી જાય નહીં. અને આ પ્રેમની વાત થઈ તો પ્રેમની વાત પરથી મને બે પંક્તિ યાદ આવે છે કે શ્વાસ ત્યાં લેવાય અને હાશકારો અહીંયા થાય. શ્વાસ ત્યાં લેવાય અને હાશકારો અહીંયા થાય. આ તો જેને પ્રીતિ હોય ને એને જ અનુભવાય. કાર્યક્રમમાં હવે પછીનું ગીત ફિલ્મ મેરી કોમથી અરિજિત સિંહના સ્વરમાં, સંગીત શશી સુમનનું, શબ્દો સંદેશ.

હવે પછીનું ગીત ફિલ્મ રમૈયા વત્સવૈયા થી આતિફ અસ્લામ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં, સંગીત સચિન જીગરનું, શબ્દો પ્રિયા પંચાલના.

હવે પછીનું ગીત ફિલ્મ જબ હેરી મેટ સેજલ. ગાયક કલાકાર છે અરિજિત સિંઘ, સંગીત પ્રીતમનું, શબ્દો ઇરશાદ કામિલના.

કાર્યક્રમના અંતમાં ફિલ્મ ટુ સ્ટેટ્સનું આ ગીત સાંભળીએ, જેને સ્વર આપ્યો છે અરિજિત સિંઘ અને ચિન્મયી સ્પ્રિંદાએ. સંગીત છે શંકર અહેસાન લોયનું, શબ્દો છે અમિત ભટ્ટાચાર્યના.

0: હમણાં જ તમે અરિજિત સિંઘ અને ચિન્મય શ્રીપદ અને સ્વરમાં આ ગીત સાંભળ્યું. આ સાથે જ કાર્યક્રમ ફિલ્મ સંગીત અહીંયા સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હવે પછી બરાબર 10 વાગે અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ છાયા ગીત સાંભળશો.
1: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.